નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે એઆર. ઈશ્વરે બનાવેલા બધા જીવોમાંથી ફક્ત માનવી એકલો જ પૈસા કમાય છે, પણ બીજો એક પણ જીવ ભૂખ્યો રહેતો નથી અને માનવી ક્યારે ધરાતો નથી. મિત્રો, આ વિચાર એટલા માટે ઉત્તમ છે કારણ કે આપણે સૌ પેટીઓ રળવા માટે કમાઈએ છીએ અને એ ધન કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવેવો

પણ એ વિચાર આપણે કરતા જ નથી કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ના કંઈક નાખે છે, અને એ માટે એમને કમાવવું જરૂરી નથી. આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ, અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારેય સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથેની. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે અને તમારા પ્રિય પાત્ર બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: એક 10-12 વર્ષનો બાળક શાળાએ જતો હતો અને એને લાલ રંગની પેન્સિલ બહુ જ ગમતી. એટલો બધો લગાવ એના માટે. હવે એ પેન્સિલ છે ખોવાઈ ગઈ. એને રડાકૂડ કરી નાખી, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ. એમ કરતા એ થોડો 15-16 વર્ષનો થયો. પછી એને સમજાયું કે પેન્સિલ એટલી મહત્વની નહોતી, હવે એને પેન ગમવા માંડી, અમુક બ્રાન્ડની જ પેન. હવે પેન પણ ખોવાઈ ગઈ. ફરી પાછી રડારો, માં મારી પેન ખોવાઈ ગઈ, માં મારી પેન ખોવાઈ ગઈ. હવે પાછો થોડો મોટો થાય છે અને હવે એને સમજાયું કે આ પેનથી જે લખાય છે એ પુસ્તક વધારે મહત્વના છે અને એ પુસ્તકો માટે થઈને ખૂબ લગાવ થયો. ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું, પણ એની દ્રષ્ટિ નબળી પડી ગઈ. હવે એની મા પાસે રડે છે કે મારી જુવાની ચાલી ગઈ, મારી જુવાની ચાલી ગઈ. એમ એમ કરતા થોડા સમયમાં એની મા પણ ચાલી જાય છે અને હવે એને સંબંધોનું મૂલ્ય સમજાય છે અને હવે આખા ગામમાં ફરતો રડે છે, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ. વાર્તા તો નાની છે પણ એનું હાર્દ એ બહુ મોટું છે. Detachment is the destination. શ્રી કૃષ્ણનો અનાસક્તિ યોગ પણ આ જ કહે છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સંબંધ એની એક્સપાયરી ડેટ હોય જ છે અને એટલે જ એને કહેવાય છે ઋણાનું બંધ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, જિંદગી વિશે બહુ સુંદર પંક્તિઓ મારી પાસે આવી છે, મારે તમારી સાથે વહેંચવી છે. જીવી લો કંઈક એવી રીતે, જીવી લો કંઈક એવી રીતે કે લાગે જિંદગી આપણને નહીં પણ જિંદગીને આપણે મળી ગયા હોઈએ. અદ્ભુત આ પંક્તિઓને સમર્થન આપે છે આ બીજી પંક્તિઓ. જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે, જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે અને તમારી અંદરથી અવાજ આવે કે હજુ એક પ્રયાસ તો કર, તો સમજી લેવાનું છે કે આ વખતે તમારી જીત પાક્કી છે. જીવનમાં આમ થતું જ હોય છે કે જિંદગીને આપણે જીવવાની છે એવા વિચાર સાથે આપણે જીવતા હોઈએ, પણ જો એમ લાગવા માંડે અથવા એવા પ્રયાસો કરીએ કે આ જીવન છે કે આપણને જીવી જાય, જેમ વહે છે સમય તેમ વહેતા રહીએ, સુખ હોય કે દુઃખ આપણે માણસ બનીને દયા કરુણા અને આપણી સાથે આપણા પરિવાર અને સમાજ અને બીજાનો પણ વિચાર કરતા રહીએ તો જીવન આપણને સ્વીકારી લે છે. અને એવી જ વાત છે કે નાસીપાસ થવાનું નથી જીવનમાં, ક્યારે જ્યારે તમારું હૈયું એમ બોલી ઉઠે છે એક થઈ જાય, એક વાર ફરી થઈ જાય, તો સમજી લો કે તમે જીવનને પણ જીતી ગયા છો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પંથે પંથે સંગ બદલાશે, પંથે પંથે સંગ બદલાશે, અવિરત ચાલવું એ આદત તું રાખ, ગરજ પતે ને રંગ બદલાશે, ગરજ પતે ને રંગ બદલાશે, હકીકત પચાવતું એ કાળજું તું રાખ. આપણા સૌના સંસારમાં આ ક્રમ તો રહેવાનો જ છે, પણ સતત ચાલતા રહેવું જીવન સાથે અને આપણા કાળજાને મજબૂત રાખવું એ તો આપણા હાથની વાત છે. કહે છે ને કે વ્યક્તિએ વ્યક્તિએ બદલાતા વ્યક્તિત્વમાં અમુક વ્યક્તિઓ એવા પણ આપણે મળી જાય અથવા તો શોધી નાખવા પડે કે જેની પરિભાષા જીવનભર આપણા માટે ક્યારેય બદલાય નહીં, અને એવા ન બદલાતા પરિભાષિત વ્યક્તિઓનો સંબંધ સાચવી રાખવો જોઈએ. ત્યાં ઝૂકવું પડે તો ઝૂકી જવું જોઈએ, ત્યાં તમારું ઝૂકેલું પણ તમને ઉન્નત શિખર પર પહોંચાડે છે. સબમિશન ને શરણાગતિનો સ્વીકાર ભાવ આપે છે, અને એવા જ વ્યક્તિઓ તમારા જીવનનું મૂલ્ય તમને અપાવે છે, તમને મોક્ષ જેટલો જ આનંદ અને પરિતૃપ્તિ કરાવે છે. યાદ રાખો, આપણે એ વ્યક્તિઓને શોધવાના છે અથવા મળે ત્યારે ઓળખી લેવાના છે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એ એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે, એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા. અને યુવાન પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા. અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથમાંથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરી

0: પોતાનું માથું છોડાવી શક્યો. અને બહાર આવીને સોક્રેટિસને કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ના આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું? તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન તે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડ હું મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કાંઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

0: चिते प्रसन्ने भुवनम् प्रसन्नं चित्तं विष्णे भुवनं विष्णम् अतोभिलासु यदि ते सुखे स्यात् चित्तप्रसादे प्रथम यत्स्वे। मन प्रसन्न होय तो सर्व जगत प्रसन्न देखाशे, मन खिन्न हशे तो आखू जगत खिन्न देखाशे। एटले सुखनी आकांक्षा जो होय तो कायम मन ने प्रसन्न राखवानु प्रयत्न करो जोईए। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छू आरजे एआर। ईश्वरे बनावेला बधा जीवोमांथी फक्त मानवी एकलो ज पैसा कमाए छे, पण बीजा एक पण जीव भूख्या रहता नथी अने मानवी क्यारे धरातो नथी। आ उत्तम सुविचार छे, कारण के आपणे सौ कारण आपीए छीए के पेटियुं रड़वा અમારે કમાવવું પડે અને દુનિયાવી સુખ પાછળ આપણે ભોગ વિલાસ પાછળ એ નાણાં ખર્ચીએ છીએ અને એના માટે જ સાચી રીતે કમાઈએ છીએ એવું કહેવાય। પણ વાત એ છે કે એ કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ। તો મિત્રો, કર્મ કરવાનું છે, પૈસા તો કમાવાના છે, પરંતુ સિદ્ધાંત અને સામાજિક જે દુનિયાવી નિયમો છે જેનાથી બીજા જીવનું કલ્યાણ થાય એને ક્યારેય નેવે મૂકીને ધન દોલત ન કમાવી જોઈએ, કારણ કે ઉપરવાળાએ જન્મ આપ્યો છે તો અન્ન માટેનું કર્મ પણ આપ્યું છે। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

હવે લગ્ન એ ઈશ્વરીય કલ્યાણકારી એવું બંધન છે કે જેમાં બે આત્માઓ છે એ એકરૂપ થાય છે. હવે આપણને એમ થાય કે આ બધા લગ્નની વિધિઓ, આ મંગલ ફેરા અને આ બધું કેવી રીતે આવ્યું હશે? તો એનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદમાં મળી આવે છે. ઋગ્વેદના 10મા મંડલમાં 85મા સ્તોત્રની અંદર આ વિવાહ સૂક્તમ નામનું સ્તોત્ર મળી આવે છે, જેની રચના સૂર્યપુત્રી સૂર્યાએ કરેલી છે. હવે સૂર્ય ભગવાન છે એ પોતાની પુત્રી સૂર્યાના લગ્ન અશ્વિની કુમાર સાથે કરાવવા માંગતા હતા, પણ સૂર્યા છે એ સોમદેવ સાથે પરણવા માંગતા હતા. તો ખુશી ખુશી સૂર્ય ભગવાને તેના લગ્ન સોમદેવ સાથે કરાવી દીધા અને અશ્વિની કુમારો છે એ સોમદેવના બેસ્ટ મેન બન્યા, એટલે કે અણવર બન્યા. અને એટલે આ સ્તોત્રને સૂર્યા સ્તોત્ર કે સૂર્યા સોમ સ્તોત્ર પણ કહેવામાં આવે છે. આજના અત્યારના સંદર્ભમાં જોઈએ તો આપણા જે હિન્દુ લગ્ન સંસ્કાર છે એમાં પણ એ જ શ્લોકો વડે આ સંસ્કાર સંપન્ન કરાવવામાં આવે છે, અને જેમાં આ નવદંપતી છે એના માટે એક સમૃદ્ધ જીવન જીવવા માટે થઈ અને પ્રાર્થનાને કામના કરવામાં આવે છે. તો આપણે અત્યારે પણ આ લગ્નની અંદર જે ઉજવણીને જેટલું મહત્ત્વ આપીએ છીએ ને, એટલું જ મહત્ત્વ આ પ્રાચીન વિધિ વિધાનોને પણ આપવું જોઈએ. અને અગ્નિદેવની સાક્ષીએ આ લગ્નનું બંધન છે એ ઉજવવું જોઈએ.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું. સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સુંદર મજાનો સંદેશો મને મળ્યો. એમાં લખ્યું હતું કે કિંમત અથવા જીવનમાં સંબંધો, માણસ અને કામનું મૂલ્યાંકન કોઈ કરતું નથી, અને કરવું પડે તો કેવી રીતે કરવું તે સમજાતું નથી. મેં એમને જવાબ આપ્યો કે કિંમત એ પાણીની નથી, તરસની છે. કિંમત મૃત્યુની નથી, શ્વાસની છે. સંબંધ તો ઘણા છે જીવનમાં, તમારા અને મારા, પણ કિંમત સંબંધોની નથી, તેના ઉપર મૂકેલા વિશ્વાસની છે. શ્રોતા મિત્રો, તમે પણ વિચાર કરી લેજો, મૂલ્યાંકન અને કિંમત આંકવા જતા આપણે સાચી વસ્તુની સાચી કિંમત આંકીએ છીએ એ કરતા આપણે કોની કિંમત આંકવા બેઠા છીએ એ વિચાર કરી લેવો જોઈએ. અમૂલ્ય કે પછી જેનું કંઈ પણ મૂલ્ય નથી, આ બંને શબ્દ વચ્ચે કોઈ ભેદ છે ખરો? વિચાર તો કરી જુઓ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન.

0: સર્વ કાર્યોનું જનક વિચાર છે. વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
3: આપણે ગીતાજીના ત્રીજા અધ્યાયમાં અત્યારે લગભગ 13-14 શ્લોક સુધી છીએ. આપણે જોયું કે જે આખી ભારતીય સંસ્કૃતિ, જેને આપણે યજ્ઞીય સંસ્કૃતિ અથવા તો યજ્ઞ સંસ્કૃતિ કહીએ છીએ, તે યજ્ઞની અહીંયા પરિભાષા શરૂ થઈ છે.

અંતે આપણે એટલું જોયું હતું કે જે યજ્ઞશેષ ભોગવે છે તે પુણ્યશાળી છે, અને જે માત્ર પોતાને માટે રાંધે છે, કર્મ કરે છે, તે પાપ ખાય છે. જરા સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન આગળ ઉપર પણ છે, પણ ગીતાની જે સાધારણ આપણે શૈલી જોઈ છે કે સામાન્ય વ્યવહારથી શરૂ કરીને ક્રમે ક્રમે ક્રમે ક્રમે વિચારને ગહનતામાં લઈ જતા જ થાય છે. અહીં આગળ આપણે એ જોવાના છીએ. અત્યારે પણ એટલી જ સામાન્ય વાતો થઈ છે કે તમે દેવોને એમનો ભાગ આપો, દેવોની પૂજન અર્ચન કરો, એમને પ્રસન્ન કરો, અને દેવો તમને પ્રસન્ન કરશે, અને એમ પરસ્પર ચાલ્યા કરશે. પરસ્પરમ ભાવયંતઃ શરીરે પરમવાપસ્યથ, એકબીજાને પ્રસન્ન કરતા રહો, શરીર પ્રાપ્ત કરો. આ સામાન્ય કર્મોની વાત થઈ, પણ તોય ત્યાં તો પેલી વાત તો રહી છે ને કે તમે દેવોને પ્રસન્ન કરો અને દેવો તમને પ્રસન્ન કરે. તો અમે પ્રસન્ન થવા માટે થઈને દેવોને પ્રસન્ન કરીએ એવી એક ફળના ઉપભોગની અપેક્ષા તો છે ને, તો યજ્ઞ કર્મ અધૂરું રહ્યું કહેવાય. યજ્ઞ તો એ છે કે જે બીજાને માટે થાય છે. યજ્ઞનું આ સામાન્ય વ્યવહારથી શરૂ કરેલું એક મોટું વર્તુળ, એક ચક્ર, એક સાયકલ એ આ સમગ્રને આવર્તી આવરણમાં લઈ લે છે. એની વાત હવે પછી આપણે જોવાના છે. કારણ કે સામાન્ય માણસનો વ્યવહાર સામાન્ય માણસનો વ્યવહાર છે, કે જ્ઞાનની અંદર ઊંડો ઉતરેલો હોય નહીં, એને સીધે સુધી જે સમજાય તે સમજે, પણ તેનાથી આગળ જે જાય છે માણસ થોડો સામાન્ય કરતા વિશેષ છે. અહીં આપણે જોઈશું કે સામાન્યથી શરૂ કરીને યજ્ઞની સાયકલ કેવી રીતે આખા બ્રહ્માંડને વ્યાપી લે છે એની વાત આપણને ખબર ન હોય અને આપણે એ જ્ઞાનના વર્તુળની અંદર સમાઈ જઈએ એ પ્રકારની વાત હવે આપણે જોવાના છીએ. આપણે અથવા તો બધા પ્રાણી માત્ર જેના માટે વેદાંત અન્નમય કોષ કહે છે એવા છીએ. અન્નાદ ભવંતિ ભૂતાણી, પ્રાણી માત્રનું સીધે સીધું જીવન અન્ન છે, ખોરાક છે. આપણે ખાઈએ છીએ તો જીવીએ છીએ. અન્નાદ ભવંતિ ભૂતાણી એટલે આપણું જે આ શરીર છે એના માટે વેદાંતે અન્નમય કોષ એવો શબ્દ વાપર્યો હતો. અન્નથી બને છે આ શરીર, અને અન્ન ક્યાંથી બને છે? વરસાદથી. પર્જન્યાદ અન્ન સંભવ, ત્રીજા અધ્યાયનો 14મો શ્લોક છે. અન્નાદ ભવંતિ ભૂતાનિ પર્જન્યાદ અન્ન સંભવ. વરસાદ આવે છે તો અન્ન ઉત્પન્ન થાય છે, વરસાદ ન આવે અન્ન ઉત્પન્ન. આ સીધો સંબંધ છે ને બે વચ્ચે. પ્રાણી માત્ર એ અનાજને આશરે છે, અનાજ વરસાદને આશરે છે. વરસાદ ક્યારે થાય છે? માણસો વરસાદ લાવવા માટે શું કરે? યજ્ઞો કરે, પર્જન્ય યજ્ઞ કરે મોટા મોટા. જો વરસાદ ના આવતો હોય તો મોટા મોટા પર્જન્ય યજ્ઞો કરે છે. અમુક મૂર્તિઓને પાણીમાં ડૂબાડે છે અને ભગવાન વરસાદ મોકલ, એમ લાગે છે કે વરસાદ આપણા હાથની વાત નથી, કોક દેવના હાથની વાત છે. એટલે આપણે દેવોને પ્રસન્ન કરો, એટલે આગળ વાત કરીને તે દેવા ભાવ એમ તો હા. તો યજ્ઞાત ભવતી પર્જન્ય, વરસાદ યજ્ઞથી થાય છે. જુઓ કેવું ચક્ર ચાલે છે. અન્નથી માણસ ઉત્પન્ન થયો, અન્ન પાણી પેલા વરસાદથી ઉત્પન્ન થયું, વરસાદ કેટલાક યજ્ઞીય કર્મોથી થયો, અને યજ્ઞ કોણે કર્યો? માણસે કર્યો. યજ્ઞ કર્મ સમુદ્ભવ, યજ્ઞ કર્મથી ઉત્પન્ન થયો. હવે જો સાદી વાત ધીમે ધીમે ગહન કેવી રીતે થતી જાય છે. આપણને તો સામાન્ય માણસને તો અન્નથી કામ છે, કારણ કે અન્ન વિના તો ચાલશે નહીં ભાઈ. થોડા દિવસ પણ શરીર ટકી શકશે નહીં. ભૂખે ભજન ન થાય રે ગોપાલા. પેટ જ ખાલી હશે તો ભજન કરવાનું કે ભક્તિ કરવાનું

કે મોટી આધ્યાત્મિક વાતો કરવાનું કે એનું મહત્વ નથી. મોટા મોટા સરસ મજાના તગડા મહારાજો આધ્યાત્મિક વાતો કરતા હોય તો એટલા માટે કરી શકે છે કે એમને આ અન્નની કોઈ તકલીફ નથી, જીવન યાપનની કોઈ તકલીફ નથી. આપણે અન્ન એકલો શબ્દ શું કરવામાં બોલીએ, આખું જીવન યાપન કરવું, જીવન વ્યવહાર કરવો એ સરસ હોય તો પછી મોટી મોટી વાતો થઈ શકે. એટલે શરૂઆત ત્યાંથી કરી ગીતાએ કે તમારું શરીર અનાજથી છે અને અનાજ વરસાદથી છે અને વરસાદ યજ્ઞથી છે અને યજ્ઞ કર્મથી છે. સાયકલ પૂરી જાય છે? ના, સાયકલ અહીં પૂરી થતી નથી. આ મજાની વાત છે. અહીંયા આ ચક્ર પૂરું થઈ જતું નથી, નહીં તો એક ચક્ર પૂરું થઈ જાય કે ભાઈ યજ્ઞ કર્યો એટલે વરસાદ આવ્યો એટલે અન્ન પાક્યું એટલે તમે ખાધું એટલે તમે યજ્ઞ કર્યો, આખું ચક્ર પૂરું થઈ જાય. પણ ચક્ર અહીંયા પૂરું થતું નથી, કારણ કે એને શું કહ્યું, યજ્ઞ કર્મ સમુદ્ભવ, વ્યક્તિ સમુદ્ભવ નથી કહ્યું, કર્મ સમુદ્ભવ, કર્મથી યજ્ઞ થાય છે અને કર્મ બ્રહ્મોદ્ભવમ. આ જે કર્મ છે એ બ્રહ્મોદ્ભવ છે, બ્રહ્મમાંથી, જ્ઞાનમાંથી, વેદમાંથી ઉત્પન્ન થાય છે. એટલે યજ્ઞ થયો એ પણ વિહિત કર્મો વડે થયો, તો એ વિહિત કર્મો ક્યાં વિહિત છે, વેદ વિહિત છે. એટલે ચક્ર આગળ ચાલ્યું, પેલું ખાલી કર્મ કરવું, એમને એમ ખાવું પીવું ઊંઘવું સુવું વગેરે વગેરે જે કર્મો છે એનાથી આગળ વધી ગયા ને. યજ્ઞ કર્યો તો કેવી રીતે કર્યો, તો વેદ વિહિત કર્મ હતું એ. જો એ વેદ વિહિત કર્મ હતું તો એ ક્યાંથી ઉત્પન્ન થયું. આગળ ચાલ્યું ચક્ર કે એ ક્યાંથી ઉત્પન્ન થાય. ચક્ર ચાલે છે ને આગળ. આ ચક્ર શું કહેવાય કે કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ, બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ. અને આ વેદ કો કે બ્રહ્મ કો કે જ્ઞાન પણ કો, તો એ અક્ષર એવા પરમાત્માની અંદર થી ઉત્પન્ન થયેલું છે. ક્યાં સુધી ચાલ્યું ચક્ર, અન્ન થી શરૂ કરીને. તો એ શું કહેવાય, બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ. આજે બ્રહ્મ છે એ અક્ષરની અંદરથી, અક્ષર પરમાત્મા, પરમ તત્વ, અવિનાશી તત્વ, જેનો આદિ કે અંત નથી એવું તત્વ, એ જે એક પરમ તત્વ છે એને તમે જે નામથી ઓળખવું હોય તે નામથી ઓળખો, પણ એ જે એક પરમ તત્વ છે એને અમે એમ કહીએ કે બ્રહ્મ તત્વ છે. તો એની અંદરથી ઊભું થયેલું આ આખું આખું ચક્ર છે. અને એ રીતે મનુષ્ય જન્મ તમને મળ્યો છે, અને મનુષ્ય જન્મમાં તમે કાર્યો કરતા રહો છો, તમે કર્મો કરતા રહો છો, તો અંતે સિદ્ધ થયો કે આ યજ્ઞ શું છે. સર્વમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ, એમ કહે છે કે તસ્માત સર્વગતમ બ્રહ્મ. આજે એ બ્રહ્મ તત્વ, અવિનાશી તત્વ, પરમ તત્વ, ઈશ્વરીય તત્વ, એ સર્વગતમ, સર્વવ્યાપી છે, અને એટલે યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. તસ્માત સર્વગતમ બ્રહ્મ, આ સર્વગત જે બ્રહ્મ છે એ શું છે, નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ, યજ્ઞની અંદર પ્રતિષ્ઠિત છે. હવે યજ્ઞની વ્યાખ્યા બદલાઈ ગઈ, વિસ્તૃત થઈ ગઈ. ખાલી દેવોને રીઝવવા માટે કરવાના કામો એ યજ્ઞ નથી, એ તો એનો એક ભાગ છે. એ તો આખી નિસરણી ચડવાની હોય તો એમાંનું ક્યાંક એક સોપાન છે, વચ્ચેનું પગથિયું છે. છેક આપણે નીચેની જમીનથી શરૂઆત કરી કે મારે મારું શરીર છે એને જાળવવાનું છે, અન્ન જોઈ છે, ત્યાંથી શરૂ કરીને પરબ્રહ્મ સુધી પહોંચવાનું, અને એને આપણે જે કર્મ દ્વારા પ્રાપ્ત થાય છે એને યજ્ઞ એવું નામ આપવાનું. તસ્માત

सर्वगतम ब्रह्म नित्यम यज्ञ प्रतिष्ठितम, हमेशा यज्ञ नी अंदर प्रतिष्ठित होय छे। आज अविनाशी परमात्मा छे, ए अविनाशी परमात्मा द्वारा जन्मेल जे ज्ञान छे, ए ज्ञान द्वारा जे कर्मो करवामां आव्या, ए कर्मोना द्वारा वरसाद थयो, वरसाद थयो तो अन्न उत्पन्न थयो, अन्न उत्पन्न थयो तो मनुष्य उत्पन्न थयो, मनुष्य उत्पन्न थयो तो एने पेला वेद विहित कर्मो थी पाछी शुरुआत करवी पड़े। एक बृहत चक्र, एक मोटी साइकल ब्रह्म थी शुरू करीने ब्रह्म सुधीनी એ આપણે સમક્ષ મૂકી દીધી। દેખાતું નાનું કામ કે મારે તો અન્ન ખાવું છે, પણ અન્ન ખાવું છે તો કેવી રીતે ખાવું છે, ત્યાં યજ્ઞ આઈને ઉભો રહેશે। કર્મ કરવા છે તો કયા કરવા છે, ત્યાં યજ્ઞ આવીને ઉભો રહેશે। કારણ કે વચ્ચે જ્ઞાનનું બ્રહ્મનું એક મોટું તત્વ છે, એક સરસ મજાનું યજ્ઞ ચક્ર અહીંયા આવ્યું છે। આ યજ્ઞ ચક્ર ને બહુ સમજવા જેવું છે, વિદ્વાનોએ આ યજ્ઞ ચક્ર ને પોતપોતાની રીતે અનેક રૂપકોથી સમજાવ્યું છે, અનેક રીતે સમજાવ્યું છે, જુદા જુદા પોતાના સિદ્ધાંતોને સિદ્ધ કરવા માટે આ યજ્ઞ ચક્ર નો ઉપયોગ કર્યો છે મહાન વિદ્વાનોએ। આપણે એ મહાન વિદ્વાનોની ગતિમાં અત્યારે ચાલતા નથી, આપણે ગીતાના શબ્દોને પકડીને ચાલીએ છીએ, એટલે આનાથી વધારે ઊંડાણમાં ન જઈએ તો પણ આપણને એટલી સમજણ પડે છે કે આ એક મોટું બૃહદ ચક્ર છે, અને બૃહદ ચક્ર આપણાથી પોતાનાથી વ્યક્તિથી શરૂઆત થાય છે, કે શરીર અન્નથી બનેલું છે, અન્ન વરસાદથી બનેલો છે, વરસાદ યજ્ઞના પરિણામે આવે છે, યજ્ઞ એટલે મહાન કર્મો છે, આ કર્મો એ વેદ વિહિત છે, વેદ એ બ્રહ્મની અંદરથી કહેલો છે, માટે આખું ચક્ર પૂરું થાય ત્યારે તમે યજ્ઞની અંદર સર્વ કઈ સમાયેલું છે એવા અંત ઉપર પહોંચી જાઓ। એવમ પ્રવર્તિતમ ચક્રમ, આ એક મોટું પ્રવર્તિત ચક્ર છે, પ્રવર્તમાન ચક્ર છે। એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તયતિ હયઃ, જે માણસ આ પ્રમાણે ચાલતું જે ચક્ર છે, આ ચક્રને તમે યજ્ઞ ચક્ર કહો, આ ચક્ર ને તમે સૃષ્ટિ ચક્ર કો, સર્જન નું ચક્ર કો, તો એ સર્જન ના આ ચક્ર ને જે માણસ અનુવર્તન કરતો નથી, એનું જે પાલન કરતો નથી, એનું જીવન નિરર્થક છે। ચક્ર છે, આપણે જયારે ચક્ર નું ઉદાહરણ અપાય છે ને ત્યારે અત્યારે જે જોવા નથી મળતું એવું એક યંત્ર આપણે ભૂલી જઈએ છીએ, રેટ કહેવામાં, આ રેડ છે ને મોટું ચક્ર હોય, એને વાસણો બાંધેલા હોય માટીના કે પતરાના, એ નીચે જાય અને ઉપર આવે, નીચે જાય અને ઉપર આવે, નીચે જાય એટલે કૂવામાંથી પાણીને ભરી લે અને ઉપર આવે એટલે ઠલવાઈને ખાલી થઈ જાય। આ ચક્ર ચાલ્યા કરે, આ ચક્ર ચાલતું બંધ થઈ જાય તો પાણી બંધ થઈ જાય, પાણી બંધ થઈ જાય તો ખેતર સુકાઈ જાય, ખેતર સુકાઈ જાય તો તમે ભૂખ્યા મરો, તમે ભૂખ્યા મરો તો મૃત્યુ પામો। જેમ પેલું ચક્ર ઉપરથી નીચે ચાલે, નીચે ગચ્છતિ પર જદશામ ચક્ર નૈમિક ક્રમેણ, આવું વિદ્વાનોએ કહ્યું છે, એવું આ ચક્ર છે। પાણી ભરાયાથી ઠલવાયા સુધીનું, ફરી ભરાયા સુધીનું, આ ચક્રનું અનુવર્તન દરેક વ્યક્તિએ કરવું જોઈએ। જો ન કરે તો શું, પશુ પક્ષીઓ જીવે છે અને મરે છે, તમે મનુષ્ય પશુ જીવશો અને મરશો, કશું પ્રાપ્ત થશે નહીં। તમારું જે પરબ્રહ્મથી થઈને મનુષ્ય સુધી આવવાનું જે ચક્ર છે, એ ચક્ર તો વચ્ચે તૂટી ગયું ક્યાં, તો કહે છે કે એવમ પ્રવર્તિતમ ચક્રમ ન અનુવર્તયતી હ, જે આ ચક્ર નું અનુવર્તન કરતો નથી એ માણસ શું કરે છે, એ માણસ કેવો છે, અઘાયુ રિન્દ્રિયારામો મોઘમ પાર્થસી જીવતી, એનું જીવતર

उद्गम निरर्थक छे, अर्थहीन छे। ए जीवो के ना जीवो सरखू छे, कारण के एना जीवन नी अंदर कोई लक्ष्य कोई ध्येय कशु रहू नथी। ए तो केवो छे इंद्रियारामो, इंद्रिय नी अंदर आराम प्राप्त करनारो। आराम एटले संतोष, मात्र इंद्रियो नी अंदर ज रममाण, इंद्रियो ना सुख ने सुख माननार, इंद्रियो नी अपूर्णता ने अपूर्णता माननार, इंद्रिय थी आगळ जेना माटे कई नथी एवो अपने जे दर्शनो मां छे एमां लोकायतिक दर्शन मानो एक भाग एम कहे छे कि इंद्रियो ज आत्मा छे, एनाथी बीजो वळी आत्मा छे ज क्या? જોયે છે કોઈએ આવું સરસ મજાનું ચારુતર વાક્ય? એ આ લોકાયતિક સંપ્રદાયમાં આપણને જોવા મળે એ આમ જ કે આવ જીવે સુખમ જીવે દૃઢમ કરતું અગ્રતમ પીબે, ઇન્દ્રિયો એ જ આત્મા છે। આ બધી બાકીની બધી વાતો જોવા દો, એમ એ લોકો કહે છે એ આવા લોકો છે જે લોકો એવમ પ્રવર્તિતમ ચક્રમ ન અનુવર્તયતી, એ લોકો આ જે પ્રવર્તિત ચક્ર છે એને અનુસરતા નથી। અને અનુસરતા નથી એનો અર્થ શું થયો કે યજ્ઞ ચક્ર ને અનુસરતા નથી એટલે યજ્ઞાર્થ કર્મો કરતા નથી, યજ્ઞાર્થ કર્મો કરતા નથી એટલે કેવળ પોતાને માટે જીવે છે, માત્ર જીવે છે તો પોતાના માટે, હંમેશા એમનો આઈ કેપિટલ। હું આપણે જૂના જમાનામાં એક કહેવત હતી, હું ને મારી વહુ, એમાં આવી ગયું હવ। આજે વાત છે એની અંદર પણ હજી એક તો આઈ, હું ને મારી વહુ, એ નહીં હું, મારાથી મારા વડે મારા માટે જગત છે એ પ્રકારનું જેમનું વર્તન છે એ લોકો, એ આ ઇન્દ્રિયારામ વ્યક્તિઓ છે। ઇન્દ્રિયોની અંદર જ આરામ માનના, ઇન્દ્રિયોની અંદર જ રમમાણ રહેનારા, અને એવા લોકોનું તો શું થાય પછી? એ લોકોને એના માટે શબ્દ વાપર્યો છે કે અઘાયું, પાપ આયુષ્ય છે જેમનું, એવા પાપીઓ, કારણ કે એ પોતાના કર્તવ્ય કર્મોનું પાલન કરતા નથી। કર્તવ્ય કર્મોનું પાલન કરવું એ જ યજ્ઞ છે, અને કર્તવ્ય કર્મ જે છે એ ક્યારેય પણ પોતાની અંદર સ્થિર હોતા નથી। વખત કહ્યું છે કે તારું કર્મ કર દો, કયું કર્મ? તો તારા માટે નિશ્ચિત થયેલું કર્મ તું કર, તારા માટે નિશ્ચિત થયેલું કર્મ તું કર, એ જ તારા માટે યજ્ઞ થશે। અને આ યજ્ઞ એ કોઈ સામાન્ય વાત નથી, આખું ચક્ર છે। આનું પાલન થયું તો તારા માટે અન્ન તો છે જ, એ શોધવાની જવું પડે, આપમે આઈને મળશે, કારણ કે ચક્ર છે તો થશે। એટલે કહે છે કે અગવાયું ઇન્દ્રિયારામો મોઘમ પાર્થ સજીવતી, એ જીવે છે તો કેવો જીવે છે? નિરર્થક જીવે છે, નકામો જીવે છે, એના જીવવાનો કોઈ અર્થ નથી, એ જીવે કે મરે સરખું છે। એનું શરીર જે છે એ ફક્ત એના જ કામનું હોય તો એ પોતે શું છે એની એને ખબર નથી, એવી પરિસ્થિતિમાં એ જીવે છે। મોહમ પાર્થ સજીવતી, એ જીવે છે કારણ કે જીવે છે, ઓગણશે એનું જીવન, એવું જીવ્યું ના જીવ્યા બરોબર છે, તો જીવવું તો શેને માટે જીવવું? યજ્ઞને માટે જીવવું, અને યજ્ઞ એટલે કર્તવ્ય કર્મનું સમાચરણ, એનું આખું ચક્ર આપણને સમજાવી દીધું ઉપર કે આવી રીતે એ ચક્ર ચાલે છે। એ સાયકલ આવડી મોટી બૃહદ સાયકલ છે, દેખાતી નાની સાયકલ નથી, દેખાતી નાની સાયકલની પાછળ એક આખું બૃહદ મોટું વિશાળ એવું

નિરર્થક સાવ ફોગટ થઈ જાય જો માણસ પોતે માત્ર પોતાને માટે જીવે. આગળ આ શબ્દો વધારે સારા શબ્દોમાં કહ્યા હતા કે સ્ત્રી ને એવો છે તો ચોર છે. તો ચોર આપણે ન થવું, આપણા કર્તવ્ય કર્મોને યજ્ઞની ભાવનાથી કરવા. આજે યજ્ઞ ચક્રની વાત છે ને, એ યજ્ઞ ચક્રની વાત, યજ્ઞને સમજવામાં ઘણા માણસો ભૂલ કરે એવી શક્યતાઓ છે. કારણ કે આપણે ત્યાં યજ્ઞો વાર તહેવારે થતા રહેતા હોય છે, નાના મોટા અનેક યજ્ઞો થતા હોય છે, જેની અંદર મોટા શમિયાણા બાંધવામાં આવે ને સરસ મજાની વેદી રચવામાં આવે ને એના માટેના મોટા શાસ્ત્રો હોય ને એની ઝીણી ઝીણી ઝીણી ઝીણી બાબતો ઉપર કાળજી લેવાય ને યજ્ઞની જે વેદી બનાવવાની છે એની અંદર જે ઈંટો મૂકવાની છે, પાકી ઈંટો મૂકવાની કે કાચી ઈંટો મૂકવાની, ત્યાંથી શરૂઆત કરીને એનું માપ કેવી રીતે કરવાનું ને એના માટે જુદી જુદી વસ્તુઓ ક્યાંથી લાવવાની ને એની અંદર ચમસો હોય એ કેવા હોવા જોઈએ ને એના માટે યુપ કેવી રીતે સ્થાપિત કરવાનું, ઝીણી ઝીણી બાબતોની વિચારણાઓ કરીને પછી આપણે એને આપણે યજ્ઞ સમજી લઈએ તો એ આપણી સમજણ અધૂરી છે. એટલે હવેના સમાજની અંદર કેટલાક શબ્દો નવા નવા પ્રયુક્ત થવા માંડ્યા છે. કોઈ કહે છે કે અમુક જગ્યાએ શ્રમ યજ્ઞ છે, તો શ્રમ યજ્ઞ એટલે શું? કે ત્યાં શ્રમ કરવા ગયેલ વ્યક્તિ એ શ્રમ કેવળ પોતાને માટે કરતી નથી, જો એના માટે વળતર લઈને કામ કરે છે તો એ કામ કરે છે, નોકરી કરે છે તો કરે છે. દરેક શ્રમિક પોતાના જીવનને ચલાવવા માટે કામ તો કરે છે, એ શ્રમ યજ્ઞ બનતો નથી. શ્રમ યજ્ઞ ત્યારે જ બને છે કે જયારે એ કેવળ પોતાને માટે કરતો નથી. એટલે આ યજ્ઞ શબ્દ આપણી ભાષામાં અમે જરા વધારે પ્રવર્તિત થઈ ગયો છે, અનેક જગ્યાએ વપરાય છે યજ્ઞ શબ્દ જોડીને. તો એ યજ્ઞ શબ્દ જે જોડાયેલો છે એ યજ્ઞ શબ્દ આપણી સંસ્કૃતિમાં બહુ મહત્વપૂર્ણ છે. હોમ હવન યજ્ઞ છે, હશે, એની સામે વાંધો નથી, એ તો હોવો જોઈએ. કારણ કે એ પણ મનુષ્ય કરવાના કર્મોમાંનું એક કર્મ છે. કારણ કે એની અંદર પણ ભાવના તો એ જ છે કે હું આ દેવોને સમર્પિત કરું છું, એ મારા માટે નથી. એમાં પણ એમ જ બોલે છે, ઇન્દ્રાય સ્વાહાય તમ ઇન્દ્રાય નમઃ અગ્નયે સ્વાહાય તમ અગ્નયે નમઃ નમઃ. અને એ કરતી વખતે પણ ભાવના તો એની થોડી વ્યાપક ને વિશાળ હોય છે. એમ પણ કહે છે કે જ્યાં જ્યાં એનું દર્શન કરશે એનો ઉદ્ધાર થશે. એટલે એનો અહીંયા વિરોધ નથી, પણ એનાથી આગળ ચાલીને નાના નાના સૂક્ષ્મ કામો, રોજબરોજના કામો, આપણે કરવાના કામો, ન કરવાના કામો, મોટા કામો, નાના કામો, એ બધા જો આ દ્રષ્ટિથી કરવામાં આવે તો આપણે રોજે રોજ યજ્ઞ કરીએ છીએ આપણા જીવનમાં એવો અર્થ થાય. અને જો એ ન કરીએ તો આપણું આખું જીવન નિરર્થક છે, ફોગટ છે, એવો અર્થ એની અંદરથી પેદા થઈ જાય. એવી આખા યજ્ઞ ચક્રની વાત આપણે અત્યારે જોઈ છે. યજ્ઞ ગીતાની દ્રષ્ટિથી સમજવું જોઈએ. યજ્ઞને સમજવા માટે ગીતાની દ્રષ્ટિ આપણને આપણા કર્તવ્ય કર્મો તરફ દોરી જાય છે. કર્તવ્ય કર્મો, કરવાના કર્મો, કરવા જેવા કર્મો, માત્ર પોતાને માટે નહીં. ભૂખ લાગી છે માટે ખાવું એ જરૂરી છે, એ પ્રકૃતિ છે. સૂક્ષ્મ ભેદ હોય છે પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિમાં. માનો કે કોઈ એક માણસ એક આંબાના ઝાડ નીચે બેઠો છે અને એને સખત ભૂખ લાગી છે, ઉપર લટકતી કેરી જુએ છે, તો એ માણસ શું કરશે? ત્યાં એક વાંદરો બેઠો છે, એ પણ કેરીને જુએ છે, એને પણ ભૂખ લાગી છે, તો વાંદરો શું કરશે? કેરીને તોડશે અને સીધી ખાવા માંડશે. માણસ શું કરશે? કેરીને તોડશે, એને સમારશે, છોલશે, જો પાસે હશે તો મીઠું મરચું બભરાવશે, અને બાજુમાં કોઈ માણસ ઊભો હશે તો એને ધરશે કે લેશો. ભૂખ લાગવી એ પ્રકૃતિ છે, ભૂખ લાગી એટલે ખાવું એ પ્રકૃતિ છે, પણ ખાવું એ માત્ર સ્વાર્થી રીતે ને બિલકુલ પશુની રીતે ખાવું એ પ્રકૃતિ કહેવાય, પણ એ રીતે આપણે કરતા

0: અને સમારીએ છીએ, એને બીજાને ધરીએ છીએ, આ સંસ્કૃતિ થઈ. અને ત્રીજું થઈ શકે એ કેરીને સડાવીને દારૂ બનાવીને વિકૃતિ થઈ. પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિમાં બહુ ફેર નથી, માત્ર પોતાને માટે તે પ્રકૃતિ હોઈ શકે, પણ માત્ર પોતાને માટેમાંથી ઉપર ગયા એટલે સંસ્કૃતિ થઈ. વિકૃતિમાં ન જતા સંસ્કૃતિ તરફ જઈએ એ આપણી યજ્ઞીય પ્રવૃત્તિ છે, એવું અહીંયા ફલિત થાય છે.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આપણે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. લાસ્ટ ટાઈમ આપણે હતા જયપુરની સફર પર. હા, રાજસ્થાનની સફર ચાલી રહી છે અને એમાં આપણે જયપુરના અલગ અલગ સ્થળો વિશે માહિતી મેળવી. મેળા અને ઉત્સવો વિશે હવે આપણે જાણીશું. મકર સંક્રાંતિ. શ્રદ્ધાળુઓ ગલતાજીના કુંડમાં પવિત્ર ડૂબકી મારે છે. તે દિવસે પતંગ ઉડાવવાની સ્પર્ધાઓ પણ યોજાય છે અને જયપુરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. એલિફન્ટ ફેસ્ટિવલ માર્ચ એપ્રિલમાં જે આવે છે. સિટી પેલેસ કોમ્પ્લેક્સમાં આવેલા ચૌધર સ્ટેડિયમમાં રંગોત્સવ, હોળીના દિવસો દરમિયાન આ ઉત્સવ ઉજવવામાં આવે છે. ગંગોર માર્ચ એપ્રિલમાં આવતો આ તહેવાર રાજસ્થાનનો ખૂબ મહત્વનો ઉત્સવ છે. આ સમય દરમિયાન મહિલાઓ શિવ અને તેમના પત્ની પાર્વતીની પૂજા કરે છે. જયપુરમાં પ્રાણીઓ દ્વારા ખેંચાતા વાહનો, રથો, સંગીતકારો અને સાજિંદાઓ, પહેલવાનો, રમતવીર અને કુશ્તીબાજો સાથેની ગૌરી એટલે કે દેવી પાર્વતીની સોના અને રૂપાની પાલખી સાથે પરંપરાગત રંગબેરંગી સવારી કાઢવામાં આવે છે. સવારી સિટી પેલેસની જનાના દેરીથી નીકળે છે અને ત્રિપોલિયા બજાર, ગંગોરી બજાર, ચૌધન ફરે છે. છેલ્લે તાલ કટોરા સરોવર પર સંપન્ન થાય છે, જ્યાં દેવીની મૂર્તિને સરોવરમાં ડૂબાડી દેવામાં આવે છે. તીજ જુલાઈ અને ઓગસ્ટમાં આવતો પર્વ. વર્ષા ઋતુનું આગમન અને શિવ પાર્વતીનું ભેટો એ આ પ્રસંગનું મહત્વ છે. પરણેલી મહિલાઓ તેમના પતિઓના દીર્ઘાયુષ માટે અને સુખ સંપન્ન જીવન માટે સારો જીવનસાથી મળે તે માટેની પ્રાર્થના કરે છે. આ સમય દરમિયાન ગંગોરી જેવી જ એક સવારી સિટી પેલેસમાંથી કાઢવામાં આવે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે હવે જયપુરની આસપાસ ફરવા જવાના છીએ. જયપુરની આસપાસ સૌ પ્રથમ આપણે જાણીશું અંબર. જયપુરનો જન્મ થયો તે પહેલા લગભગ 6 સદીઓથી જૂના ઘુંઘાર રાજ્યના કચ્છવાહોનું આ પાટનગર હતું. અંબર કિલ્લો ઉબડખાબડ ટેકરીઓની હારમાળાની ઉપર આવેલો છે, જ્યાંથી જયપુર દિલ્હી ધોરીમાર્ગ જોઈ શકાય છે. કિલ્લો રાજપૂત અને મુસ્લિમ શૈલીના બાંધકામના મિશ્રણનો સુંદર નમૂનો છે. તેના સપાટ કોટરાંગ અને સુંદર મહેલો માટે જાણીતો છે. મૂળ મહેલ માનસીએ બંધાવ્યો હતો, જ્યારે તેની પછી શાસકોએ પોતપોતાના ખ્યાલ પ્રમાણે તેનો વિકાસ કરવામાં તેમનો ફાળો આપ્યો. ભવ્ય અંબર મહેલમાં આગળ પડતો પ્રવેશ દરવાજો, જે ગણેશ પોળની નામે જાણીતો છે, ત્યાંથી જવાય છે. આગળ આપણે આ જ કિલ્લા વિશે જાણીશું, પરંતુ તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો ભાઈ, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આ આપણે વાત કરી રહ્યા હતા અંબર કિલ્લાની. તેમાં ભવ્ય ઓરડાઓ, સમિયાણા, બગીચા અને મંદિરો છે, જે રાજા માનસિંહ, મિર્જા રાજા જયસિંહ અને સવાઈ જયસિંહે લગભગ 2 સદીઓના સમયગાળામાં બંધાવ્યા હતા. અહીં મુખ્ય જોવાલાયક સ્થળો છે દિવાની આમ, સુખનિવાસ, જય મંદિર, શીશ મહેલ અર્થાત અરીસાઓનો મહેલ, દિવાની ખાસ અને જસ મંદિર વગેરે. સિંધપોળની બાજુમાં જ આવેલું પવિત્ર શીલા માતાનું મંદિર દેવી શીલા માતાને સમર્પિત કરવામાં આવ્યું છે, જે શાહી કુટુંબના કુળદેવી છે. જગત શિરોમણી મંદિર, સુંદર કોતરણીવાળું આ મંદિર અંબર પેલેસની નીચે આવેલી ટેકરીઓ પર આવેલું છે. તેમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ છે અને ભારતીય મંદિર સ્થાપત્યોમાં તેની ગણના સુંદર મંદિર તરીકે થાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. જયગઢ. ઊંચાઈ પર આવેલા આ લશ્કરી કિલ્લા પરથી મહેલો અને જૂનું શહેર અંબર જોઈ શકાય છે. તે મહારાજા જયસિંહ બીજાએ 1726માં બંધાવ્યું અને તે મધ્યયુગી ભારતના બહુ થોડા લશ્કરી કિલ્લાઓમાંનું એક છે, જે લગભગ જેમનો તેમ આજે પણ સચવાઈ રહ્યો છે. તેના ખરબચડા પંચકોણ બુરજની અંદર બગીચા અને મહાલયો છે. જય બાન જગતની પૈડા પર ચાલતી તોપ અહીં મૂકવામાં આવી છે. બંદૂકની નળી 25 ફૂટ લાંબી છે અને પૈડાનો વ્યાસ 9 ફૂટનો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાંય જતા નહીં, હજુ બીજા ઘણા સ્થળો વિશે આપણે માહિતી લેવાની છે.

કામવાળા કપડાં અને હાથ બનાવટના કાગળો માટે પણ જાણીતું છે. સમોડ આ વિલક્ષણ ગામ નથવન કુટુંબના સમોડ મહેલ માટે જાણીતું છે. આજે એ શાહી નિવાસસ્થાનો એટલે કે હેરિટેજ હોટેલ છે. બીજા આકર્ષણો છે સમોડ ઉદ્યોગ અને સમોડ હવેલી. આપણે હજુ ખરીદી માટે કયા સ્થાનો ફેમસ છે એના વિશે પણ જાણવાનું છે, પરંતુ તમે ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હેલો હાય નમસ્કાર વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. જયપુરની આજુબાજુ ખરીદી માટેના કયા સ્થાનો પ્રખ્યાત છે? હસ્તકલાના આ શહેરમાં ખરીદી એ દૂરની વાત છે અને અહીંના ચક્કા જામ બજારમાં ચોમેર ફરીને તપાસ કરવી એ પોતે જ એક અનોખો અનુભવ છે. જોહરી બજાર નંગો અને અલંકાર અને બધા જ પ્રકારના ધાતુના ઘરેણા માટે જાણીતું છે. ઉપરાંત બાંધણી માટે લટાર મારવી પણ ગમે. બાપુ બજાર અને નહેરુ બજાર કાપડ, સ્થાનિક સુગંધી દ્રવ્યો અને ચામડાની વસ્તુઓ માટે જાણીતું છે. મિર્ઝા ઇસ્માઇલ રોડ મુખ્ય રસ્તો બાટિક અને ઘરેણાની દુકાનોથી ભરચક છે. ત્રિપોલિયા બજાર કાપડ, વાસણો, લોઢાની વસ્તુઓ, તાંબાની ચીજો, શેતરંજી, રગ, રાચરચીલું, બનાવટી તકલાદી ઘરેણા અને બીજી અનેક વસ્તુઓ માટે જાણીતું છે.
1: Liquid music with my help.

0: liquid music with my help.
1: ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, ને બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું મુકુલ, બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન, મની હારોન કા રસ્તા. લાખની બંગડીઓ અને અન્ય ચીજો માટે પ્રખ્યાત છે, જેને ત્રિપોલિયા બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે. કિશનપોળ બજાર એ લાકડાનું રાજ રચીલું અને બાંધણી માટે પ્રખ્યાત છે. ખજાના વાલો કા રસ્તા સ્થાપત્યો માટે પ્રખ્યાત છે. બારી ચોપર જયપુરી રજાયું, લાખની બંગડીઓ, ગ્રામીણ ઘરેણા, ચામડાની ચીજો માટે પ્રખ્યાત છે. અને આગળ છે અચરોલ હાઉસ, સુભાષ ચોક, ગાલીચા, શેતરંજી વગેરે માટે પ્રખ્યાત છે. તો તમે ક્યારે જયપુર જાઓ તો જયપુરની આજુબાજુ આવેલા સ્થળો વિશે જાણવાનું ભૂલતા નહીં અને ત્યાં જવાનું પણ ભૂલતા નહીં. અને સાથે ખરીદી કરવી હોય તો આ માહિતીને નોટ જરૂરથી કરી રાખજો. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 9512-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

સવાર સવાર

Reyes, Dolly.

પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આજે એઆર. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન આપ સૌનો અવાજ એટલે કે રેડિયો પાલનપુર પર લઈને આવું છું દર અઠવાડિયે આપણા સમુદાયનો પડઘો, સમુદાયમાં વસતા આપણા સૌના સંબંધો અને જીવનમાં આવતી મુશ્કેલીઓ માટે જે મુદ્દાઓ, જે બાબતો આપણા સૌના વિચારને અને જીવનને હકારાત્મકતાથી ભરી દે, આવનારી મુશ્કેલીઓનો સામનો કરવાનું જોમ અને બળ આપે તેવી સુંદર મજાની રચનાઓ, એટલે કે ક્યારેક તે કવિતા સ્વરૂપે હોય, ક્યારેક ટૂંકી વાર્તા, લઘુકથા, નવલિકા, નવલકથાઓ કે પછી તમારા અને મારા અનુભવ પરથી બનેલી જીવતી વાર્તાઓ, આ બધી જ રચનાઓ આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષામાં આપ સૌ સુધી પહોંચાડવાનો અમે એક નાનકડો પ્રયાસ કરીએ છીએ. આપ સૌના પ્રતિભાવમાં એ ઝળકે પણ છે કે હકારાત્મક વાર્તાઓ

આજના જીવનમાં જ્યારે મોબાઈલનો યુગ છે, ટેલિવિઝનની જગ્યાએ ઇન્ટરનેટ સ્થાન લઈ રહ્યું છે, ત્યારે માતા પિતા એ સિવાય નાના નાની કે દાદા દાદી પાસે પણ વાર્તાઓ સાંભળવા માટે કોની પાસે સમય છે તે એક યક્ષ પ્રશ્ન બને છે. આવા સમયમાં અમારી સાથે આપ સૌ સમુદાયિક રેડિયોના પરિવાર થકી અમે પણ તમને આ સુંદર હકારાત્મક વાર્તાઓ પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. આજે પણ આપણે ટૂંકી વાર્તા સ્વરૂપની કેટલીક સુંદર ગુજરાતી ભાષાની રચનાઓને સાહિત્યિક મહામૂલી ભેટને માણીશું મારા અવાજમાં. આ માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે. આ નાનકડા વિરામ બાદ આપણે માણીશું સુંદર મજાની હકારાત્મક ટૂંકી વાર્તાઓ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

सपनों, नरेंद्र त्रिवेदी द्वारा लिखित आ टूंकी वार्ता गुजराती भाषानी एवी वार्ताओं में स्थान पामी छे कि जेमांथी आपणा समुदाय अने जीवन ने कंईक प्रेरणा मळे। चलो शुरुआत करिए। हूँ छु आरजे यार अने तमे सांभळी रह्या छो रेडियो पालनपुर। अरुण एकदम ऊंघमांथी हाँफड़ो फाफड़ो जागी गयो, परसेवे रेप छेप थई गयो हतो। उठीने पाणी पीधुं, घड़ियाळमां जोयुं तो सवारना 6 वाग्या हता। तेने पोतानी बाना शब्दों याद आव्या, सवारना पहोरमां आवेलुं सपनुं साचुं पड़े छे। ते खूब चिंतामां पड़ी गयो। पत्नीने एणे कह्युं, तू जल्दी जाने चा नास्तो बनावी दे, हूँ नाही लऊं, मारे बहार जवुं छे। पत्नीए सामे प्रश्न कर्यो, पण कहो तो खरा शुं थयुं, तमे जाग्या त्यारथी बहु चिंतामां छो। अरुणे जवाब आप्यो, कंई नथी थयुं, हूँ तने पछी निरांते वात करीश। उदय अरुणनो मित्र नजीकमां ज फ्लेटमां रहेतो हतो। अरुणे बेल वगाड्यो, अत्यारमां कोण हशे એ વિચારે ઉદય આવ્યો। એ જ હોય તે તું દરવાજો ખોલ ને, સામે અરુણે જવાબ આપ્યો। અરે અરુણભાઈ, તમે અત્યારમાં ઘરે તો બધા મજામાં છે ને? હા ભાભી, પણ ઉદય ક્યાં છે? આ રહ્યો, આવ અરુણ આવ, ઉદયે સામે રૂમમાંથી જવાબ આપ્યો। અરુણ દોડીને એકદમ ઉદયને ભેટીને ધ્રુસકીને ધ્રુસકી રડવા લાગ્યો। પણ થયું છે શું એ તો કહે? ઉદયે અરુણને પાણી આપ્યું। લે પહેલા પાણી પી, સ્વસ્થ થઈ જા, પછી વાત કર કે તને થયું છે શું। ઉદય, તને સાજો નરવો જોઈ લીધો, મારા જીવનમાં હવે જીવ આવ્યો। આજે સવારે મને સપનું આવ્યું કે તારી ઓફિસમાં તારી વિરુદ્ધ કોઈએ ષડયંત્ર રચી તને લાંચના ખોટા કેસમાં ફસાવી દીધો છે। અને પછી સપનામાં ઊંડાણમાં શું હતું તે માણીશું આ નાનકડા વિરામ બાદ। ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

ને ખોટા લાંચના કેસમાં ફસાવી દીધો છે. પોલીસ તને પકડી ગઈ, તે ખૂબ આજીજી કરી કે હું નિર્દોષ છું, પણ પોલીસે કહ્યું તમે 25 લાખની લાંચ લીધી છે, તમારી ઉપર રહેમ ન રખાય, તને તારા વકીલને પણ મળવા ન દીધો. પોલીસના ઉપરી અધિકારીએ પણ તારી વાત ન માની અને કહ્યું સત્ય કઢાવવા બળ પ્રયોગ કરો. તને ખૂબ માર્યો અને તારા માથામાં જોરથી દંડો માર્યો, તે ચીસ પાડી અને હું જાગી ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજે ARના સ્વરમાં સુંદર મજાની ગુજરાતી સાહિત્યની નરેન્દ્ર ત્રિવેદીએ લખેલી ટૂંકી વાર્તા જેનું નામ છે સપનું. અરુણ, કેવો યોગાનું યોગ છે, મને પણ આજે જ સવારે સપનું આવ્યું કે તારા હોલસેલ ગોડાઉનમાં આગ લાગી, મોટાભાગનો માલ બળીને ખાક થઈ ગયો, તું માલ બચાવવા જતાં ખૂબ જ દાઝી ગયો અને તને હોસ્પિટલમાં દાખલ કર્યો. મિત્ર, ફરક એટલો છે કે હું ચિંતા કરતો હતો અહીં બેસી રહ્યો અને તું બધું ભૂલીને મારી પાસે દોડી આવ્યો. ના ઉદય, એવું નથી, હું ઉતાવળિયા સ્વભાવના લીધે દોડીને આવ્યો, તે તારા શાંત સ્વભાવના લીધે થોડો વિચારવામાં સમય લીધો. બાકી આપણી વચ્ચે એટલી જ આત્મીયતા છે જે પહેલાં હતી. જો એવું ન

હોત તો આપણને બંનેને એક જ સમયે બંનેને નુકસાન કરતું સપનું ન આવતું. આમ જોઈએ તો આપણી વચ્ચે ક્યાં કોઈ મોટો ઝઘડો થયો હતો? એક નાની વાતમાં આપણે બંને જીદે ચડી ગયા હતા. આપણા બંનેની જીદ ખોટી હતી અને આપણી વચ્ચેની છુપી લાગણીઓ હજી પણ અકબંધ છે. એ આ સપના દ્વારા નક્કી થઈ ગયું. કેમ કે ગમે તે થાય, આત્મીય સંબંધો ક્યારેય તૂટતા નથી. આ વાર્તામાં હવે આગળ શું થયું તે પણ માણીશું, પરંતુ એ માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. આ નાનકડા વિરામ બાદ મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

માનવીય સંબંધો હોય, લાગણીઓ હોય, પણ હૃદયના હોય ત્યારે તે તૂટતા નથી. આ આત્મીય સંબંધોમાં ગમે તેટલી વૈચારિક અથવા મતભેદ આવે ત્યારે મનભેદનો આભાર

ઉદાસ થાય છે પણ હૃદયભેદ થતા નથી. તેવા સુંદર લાગણીઓના સંબંધોને દર્શાવતી આ મજાની વાર્તા જેનું નામ છે સપનું, આ ટૂંકી વાર્તાના લેખક છે નરેન્દ્ર ત્રિવેદી, અને તમે સૌ સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં. ના ઉદય, આપણી વચ્ચે એટલી જ આત્મીય

અને ત્યાં જ રસોડામાંથી અવાજ સંભળાય છે. હવે આમ જ વાતો કરશો કે પછી કંઈક આગળ બીજી વાત કરશો? આવો ભાભી, આવો. ઉદય અને અરુણ વચ્ચે ત્યાં ઉદયની પત્ની આવીને વાત કરે છે. તમારું અનુમાન સાચું નીકળ્યું અરુણભાઈ, અહીં જ આવ્યા છે. લે, તું પણ આવી ગઈ? આમ ચારે લોકો અહીંયા ભેગા થયા છે. ભાભી, તમારા હાથના પકોડા ઘણા સમયથી ખાધા નથી, તો તમે પકોડા બનાવો. અને તું આવી છો તો ભાભીને મદદ કર, તારી સ્પેશિયલ ચા બનાવ, જેથી મારો મિત્ર ઉદય જેલમાં જતો બચી જાય અને મારો માલ આગ લાગતા પણ સળગી જતા પણ બચી જાય. અને આપણે આ સપનાને ખોટું તો પાડી જ દીધું છે ને? ના, એ સપનું નહોતું, પણ તમારા બંનેમાં રહેલો મિત્રભાવ હતો જે સપનારૂપે પ્રદર્શિત થયો, તમારા મનોભાવને જાગૃત કર્યો. ઉદય, આ બંનેની વાત તો સાચી છે, અરુણ કહે છે, તો ચાલો આપણે ચારે પકોડા ચાને ન્યાય આપીએ અને સપનાના ન્યાયને સાર્થક કરીએ. વાત કેટલી સુંદર હતી, પણ આ નાનકડી વાર્તાની સાથે એક બીજી નાનકડી વાર્તા અને પછી છેલ્લે આપણે સમુદાયનો અર્ક પણ માણીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વેલકમ બેક 90.4 મેગાહર્ટ્ઝ રેડિયો પાલનપુર પર. હું છું આરજે યાર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી ભાષામાં સમાજને ઉત્કૃષ્ટ હકારાત્મક અભિગમ અને વિચારસરણી આપે તેવી ટૂંકી પણ સુંદર મજાની સાહિત્યિક રચનાઓને. હવે જે ટૂંકી વાર્તા હું તમને કહેવાનો છું એના લેખક છે અરવિંદ બારોટ. તેમના દેશી ઓઠા કલમ હેઠળ આવતી નાનકડી વાર્તા જેનું નામ છે ચાર રોટલી આપણે હવે માણીશું. ધનના ડગલા માથે બેઠેલા દામોદર શેઠને કોઈ વાતની ખામી નથી. આર્યે ફાટ્યું બારીએ જાય છે એમ માનો કે દામા શેઠના પટારા સોના રૂપાના ભારથી હાંફે છે. દામા શેઠના ઘરમાં દૂધે દીવા બળે છે પણ શેઠનું કાળજું કોરું છે. અંતરમાં અંધારું છે અને ભીતર ભોંકાર છે. ઘીમાં ઝબોળેલી રોટલીથી પેટ ભરાય પણ મનની મોજ નથી મળતી. સામે જ અમરસંગ બારોટની ડેલી. દામા શેઠે બારોટજી આગળ એક દી હૈયાના કબાટ ઉઘાડ્યા. બારોટજીએ તરત જ શેઠના અજંપાનું નિદાન કરી લીધું અને ઉપચાર પણ આપ્યો. શેઠ, માતાજીની દયાથી તમારે હામ દામ અને ઠામ બધું છે. ગુણિયલ શેઠાણી છે, કયાગ્રા સંતાન છે, પણ એક જ વાત ખૂટે છે, તમારે કીર્તિ નથી. દાન કરો અને કીર્તિ કમાવ. શેઠ કંઈ લોભી ન હતા. બારોટજીની વાત શિરાની જેમ ગળે ઉતરી ગઈ. એ જ ઘડીથી શેઠે છૂટા હાથે દાન દેવાનું શરૂ કર્યું. કોઈ પણ આવે, જેને જે જોઈએ ઈ આપે, નાણું આપે, લુગડા આપે, અનાજ આપે. કંઈ કેટલાય રાંક, ઘરડા, નિરાધાર અને દેવાદાર લોકોને શેઠે રાજી કર્યા. અને ત્યાર પછી આ વાતને આગળ માણીશું આપણે આ નાનકડા વિરામ.

એટલે લોભી ન હતા એટલે એમને કંઈ કેટલાય લોકોને રાજી કર્યા. અનેક દીકરીઓના કન્યાદાન કર્યા. આખા પંથકમાં શેઠના નામના ડંકા વાગે છે. દરેકના મોઢે શેઠના વખાણ છે. શેઠનો આત્યમો તો રાજી રાજી. આ આત્યમો એટલે કે આત્મા. શેઠનું મન ભરેલું રહે છે, પણ શેઠના પટારાના તળિયા દેખાય છે. હવે શેઠ તો મૂંઝાણા, હવે પાછા વળાય એમ નથી. અને પાછા વળવાનું તો શેઠના માયલાને પણ હવે મંજૂર નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે યારના સ્વરમાં ટૂંકી વાર્તાઓ પૈકીની દેશી ઓઠા હેઠળની શ્રેણીની નાનકડી વાર્તા, જેનું નામ છે ચાર રોટલી અને જેના લેખક છે અરવિંદ ભારોટ. શેઠના પટારાના હવે તો તળિયા દેખાયા છે. વાડી અને ખેતર શેઠે વેચ્યા. થોડો સમય વીત્યો એટલે નાણાં ફરીથી ખૂટ્યા અને શેઠાણીએ ઘણું સમજાવ્યા ત્યારે શેઠે શેઠાણીના ઘરેણા પણ છેલ્લે વેચી દીધા. ધીમે ધીમે ઘરના વાસણ અને ઘર વખરી વેચાણ. શેઠ હિંમત હારતા લાગે તો શેઠાણી હરમત આપે છે. જ્યારે ધંધો પડી ભાગ્યો ને બધું જ વેચાઈ ગયું હતું ત્યારે શેઠ નિરાશ થઈ ગયા. શેઠાણીએ માર્ગ દેખાડ્યો. અહીંથી 12 ગાંવ છેટે પાવનગઢ કરીને એક ગામ છે, ત્યાં પરમાનંદ શેઠ છે. એના ઘરવાળા ઓતમ શેઠાણી બહુ ધર્મી છે. જેને પુણ્ય વેચવું હોય એને એ મોં માગ્યું ધન આપીને પુણ્ય વેચાતું લે.

લે છે. આપણે તો ઘણું પુણ્ય કમાનાર છીએ, તો થોડુંક પુણ્ય તમે જે હમણાં કમાણા છો એમાંથી વેચીને ધન લઈ આવો. તમે સાંભળી રહ્યા છો આ સુંદર મજાની વાર્તા રેડિયો પાલનપુર પર. તેનું અનુસંધાન માણીશું આપણે આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વેઠાણીની વાત સાંભળીને શેઠ તો બીજે દી સવારે ઉપડ્યા. મારગમાં ખાવા માટે શેઠાણીએ છેલ્લા વધેલા લોટમાંથી ચાર રોટલી કરીને બાંધીને આપી. હાલતા હાલતા બપોર વેળા થઈ. ભૂખ લાગી. એક ઝાડ હેઠે શેઠ ખાવા બેઠા. એટલી વારમાં એક કાળબી કૂતરી આવી. ભેળા ચાર ગલુડિયા છે. ગલુડિયા ધાવવા માટે વલખા મારે છે, પણ કૂતરી બે ત્રણ દીથી ભૂખી છે. આંચળમાં ધાવણ નથી ને કાયામાં તેવડ નથી. શેઠને દયા આવી. એક પછી એક ચારે રોટલી કૂતરીને ખવડાવી દીધી. ભૂખ્યા ને તરસ્યા પાવનગઢ પૂગ્યા. પરમાનંદ શેઠે માન પાન આપ્યા. પુણ્ય વેચવાની વાત કરી ત્યારે ઓતમ શેઠાણી બોલ્યા, શેઠજી તમે તો દાન ઘણું બધું કર્યું છે, પણ કીર્તિની લાલસાથી કરેલા દાનનું પુણ્ય તમારા ખાતામાં જમા નથી. પણ હા, તમે છેલ્લે જે ચાર રોટલીનું દાન કર્યું છે એનું પુણ્ય અમે વેચાતું રાખીએ અને એનું તમને ધન આપીએ. શેઠને ઘણું ધન મળ્યું. એમાંથી ધંધો ફરીથી ધમધમતો થયો અને શેઠને સમજાણું કે દાન પુણ્ય એની પાછળ કોઈ લાલસા ન હોય અને લાલસાથી કરેલું કામ એ દાન પણ ન કહેવાય. આ હતી સુંદર મજાની બીજી ટૂંકી વાર્તા. બંને વાર્તાઓ, એક જે મેં પહેલાં કહી તેમાં દોસ્તી, સંબંધો, લાગણીઓ અને હૃદયથી ક્યારે પણ કોઈની સાથેનો સંબંધ હોય ત્યારે અબોલા બાદ પણ તમને એની ચિંતા થાય, એની સાચવણીની એની ચિંતા તમને બેબાકળા કરી મૂકે અને એક સમયે તો તમે એ બધું જ ભૂલીને પાછા એના પ્રેમમાં એની કાળજી લેવા દોડો જ છો. અને બીજી વાર્તા એમ કહે છે કે કોઈ પણ વાત હોય એની પાછળનું જો કારણ તમને કંઈક પ્રાપ્તિ માટેનું હોય ત્યારે એને પુણ્ય તો ન જ કહી શકાય.

નિસ્વાર્થ ભાવે અને જેનું છે એને જ સોંપવાની ભાવના હોય તો જ તમારા કરેલા દાન કર્મનું પુણ્ય તમારા લેખે લાગે છે. આ બંને સુંદર વાર્તાઓનો બોધ આટલો જ હતો. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: રેડિયો પાલનપુર.
1: બંને વાર્તાઓ માનવીય સંબંધો અને માનવીય કર્મ વિશેનો અતૂટ એક સંબંધ દર્શાવી જાય છે. લાગણીના સંબંધમાં સ્નેહી માટેની ચિંતા કરવી અને એ ચિંતાઓ તમને ગમે ત્યારે પણ એના માટે કટુતાભર્યું કોઈ પણ વર્તન થયા બાદ પણ વિચારથી, હૃદયથી અને મનથી મનભેદ નથી થવા દેતું તે દર્શાવે છે. જ્યારે બીજી વાર્તામાં તમે જોયું કે હંમેશા કોઈ પણ દાન પુણ્ય કે સત્કર્મ કરીએ ત્યારે એ પાછળની ભાવના પણ એટલી ઉદાત હોવી જોઈએ. હંમેશા કશું છોડીએ ત્યારે એના બદલામાં કંઈક પાછું મેળવવું એ તો બંધન જ છે, અને એને દાન અને પુણ્ય ન કહેવાય તે વાત સરળતાથી એ લેખકની વાર્તામાં આપણને સમજાઈ ગઈ છે. આવી જ વાર્તાઓ, આવા જ કિસ્સા, આવા જ પ્રસંગો ક્યાંક વાંચ્યા છે, ક્યાંક અનુભવ્યા છે, ક્યાંક કોઈકે તમને કહ્યા છે તમારા અવાજમાં કે લખીને અમને મોકલી આપો તો અમે ચોક્કસથી અમારા અવાજમાં રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આપણા સમુદાય માટે પ્રસારિત કરીશું. આવી સુંદર મજાની વાર્તાઓ મોકલાવવા માટે, આવી સુંદર મજાની વાર્તાઓ અને વાતોને મોકલવા માટે અમારો વોટ્સએપ નંબર 9512966888 છે. આ નંબર પર તમે રેકોર્ડ કરીને કે ટેક્સ્ટ મેસેજીસથી મોકલો. રેડિયો પાલનપુર @gmail.com અમારી

યુટ્યુબ, એક્સ, ઇન્સ્ટાગ્રામ, આ કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમ કે ફેસબુક પર તમે તમારા સંદેશાઓને મોકલી શકો છો. અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પર રેડિયો પાલનપુર લખતા તમને મળી જશે. તેને ડાઉનલોડ કરો, લાઈક સબસ્ક્રાઇબ કરો, અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સને અને તમારા સંદેશાને પ્રતિભાવ મોકલી આપો. આ સિવાય ઇન્ટરનેટના માધ્યમથી રેડિયો ગાર્ડન પર પણ તમે અમને સતત સાંભળી શકો છો. તો શ્રોતા મિત્રો, આવતા અઠવાડિયે ફરીથી આરજે યાર આવી જ હકારાત્મક ગુજરાતી સાહિત્યની વાર્તાઓ સાથે પ્રસ્તુત થશે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હા મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: એક સમયની વાત છે, એક ગધેડો રહેતો હતો જે ધોબીની માલકીનો હતો. એ ગધેડાની દોસ્તી શિયાળ સાથે થઈ. ઉંમરમાં ગધેડો મોટો હોતા આદરથી શિયાળ તેને કાકાજી કહી બોલાવતો અને ગધેડો તેને ભત્રીજા કહી બોલાવતો. રાતના ફરવા નીકળતા બેઉ કાકડીના ખેતરમાં પહોંચ્યા. તેમણે તાજી કાકડી સ્વાદથી માણી. ત્યારબાદ સતત 2 અઠવાડિયા ગધેડો અને શિયાળ રોજ રાત્રે તાજી કાકડી ખાવા પહોંચી જતા. એક રાતે શિયાળે કહ્યું, કાકાજી, આ કેવી સરસ મજાની કાકડી છે, હું તો પોતાને રોકી જ નથી શકતો. ગધેડાએ જવાબ આપ્યો,

રાજા પણ ઉપર પૂર્ણ ચંદ્રના તેજથી આંજી રહેલા આકાશની સુંદરતા જોઈ મને તો ગાવાનું મન થઈ રહ્યું છે. શિયાળે વિનંતી પૂર્વક કહ્યું, પ્યારા કાકાજી, તમે એવું કશું નહીં કરતા. અગર ચોકીદાર તમને સાંભળશે તો આપણે મુશ્કેલીમાં સપડાઈ જશું. આપણે ચૂપચાપ આ કાકડીઓની મજા માણીએ. ભત્રીજા એ એટલું સુંદર છે કે હું પોતાની જાતને રોકી નથી શકતો. ગધેડાએ ગાવા માટે ઘડું ખંખેર્યું. શિયાળે ચેતવણી આપતા કહ્યું, આવી બેવકૂફી નહીં કરતા કાકા. તમને ખબર છે કે તમારો અવાજ સુરીલો નથી. તમારા ગાવાથી ચોકીદાર ગુસ્સે થઈ જશે. આ સાંભળી દુભાયેલા અવાજમાં ગધેડાએ જવાબ આપ્યો, સંગીત અને સુર વિશે તને શું ખબર? તને તો સંગીતની કદર કેમ કરવી એ પણ નથી આવતું. કાકાજી, હવે તમે ગાવાનું બંધ કરો, જરા સમજો. તમારા ગાવાથી આપણે મોટી તકલીફમાં પડી જશું. મને ખબર છે કે હું સારું ગાઉં છું. ભત્રીજા, તું બેસીને જરાક સાંભળ, તો જ તને ખબર પડશે કે હું સાચું બોલું છું. ગધેડાએ જવાબ આપ્યો. પોતાની શિખામણનો ગધેડો અમલ નથી કરી રહ્યો તે જોઈ શિયાળે પોતાને બચાવવાનો નિશ્ચય કર્યો. તેણે કહ્યું, કાકાજી, જરા થોભો, હું બહાર જઈ ચોકીદાર પર નજર રાખું છું. હું અહીંથી નીકળું એટલે તમે દિલથી ગાજો. ચોકીદાર આવશે તો હું તમને તેની ચેતવણી આપીશ. ગધેડો જોરથી પોતાના કર્કશ અવાજમાં ગાય તે પહેલા જ શિયાળ ચોકીદાર આમે એ પ્રાણીની શોધમાં હતો જે તેની કાકડીઓ ચોરી કરી રહ્યો હતો. ગધેડાને ગાતો સાંભળતા જ એની તરફ દોડ્યો અને એ બેભાન થયો ત્યાં સુધી એને માર્યા રાખ્યો. હોશમાં આવતા જ પોતાને ખેંચતો ખેંચતો ગધેડો ખેતરની બહાર પહોંચ્યો, જ્યાં શિયાળ એની રાહ જોઈ બેઠો હતો. હસતા હસતા શિયાળ બોલ્યો, કાકાજી, અભિનંદન. તમે મારી ચેતવણી કાને ધરી નહીં, તેનો ઇનામ તમને મળી ગયો લાગે છે. ગધેડાએ નિસાસો નાખતા ચીડાઈને કહ્યું, મને મારી મૂર્ખતા પર શોક કરવા મારા હાલ પર છોડી દે. ધોબીએ જ્યારે ગધેડાને જોયું તો એ ખીજાઈને બોલ્યો, આવા જખમી ગધેડાનું હું શું કરું? અને ત્યાંથી વયો ગયો. ગધેડો બોલ્યો, મારા સારા મિત્રની સલાહને નજરઅંદાજ કરી એ મારી મૂર્ખાઈ હતી. હવે હું મારી ભૂલની સજા ભોગવી રહ્યો છું.

0: અને અંધારી પીટરને બીક લાગતી હતી, પણ એની સાથે સિંહ હતો ને, એટલે એણે પાર કરી લીધી. છેવટે બંને જણા એક પહાડ પાસે પહોંચ્યા. ત્યાં એમને એક ગરુડ મળ્યું. તારી નજર તેજ હોય છે, તું અમને જોખમો વિશે સાવચેત કરી શકીશ, પીટરે ગરુડને કહ્યું. તારે આવું છે અમારી સાથે? અમે એક ખજાનો શોધી રહ્યા છીએ. ગરુડે હા પાડી અને પીટર તથા સિંહની સાથે જોડાઈ ગયો. પહાડ ઊંચો અને ખડકાળ હતો. સિંહ લપસી પડ્યો, પણ પીટરે ઝડપથી હાથ લંબાવ્યો અને સિંહને ઉપર ખેંચી લીધો. ગરુડ તેની ચપળ નજરથી એમના એક એક પગલાને જોતું હતું. થોડી વારમાં બધા ખીણ પાસે પહોંચ્યા. ત્યાં એમને એક ઘેટું મળ્યું. શું તું અમારી સાથે ખજાનાની શોધમાં જોડાઈશ? પીટરે ઘેટાને પૂછ્યું. અને ઠંડીમાં તું અમને હૂંફ પણ આપીશ ને? ઘેટું તૈયાર થઈ ગયું અને પીટર સિંહ તેમજ ગરુડની સાથે જોડાઈ ગયું. ઠંડી હવાના સપાટા વાગતા હતા. સામે ઘાસનું અનંત મેદાન હતું. બધા ઘેટાને વળગી પડ્યા. તેણે બધાને હૂંફ અને આરામ આપ્યો. છેવટે ચારે રણમાં પહોંચ્યા. ત્યાં એમને એક ઊંટ મળ્યું. તું તો કહેવાય રણનું વહાણ, પીટરે ઊંટને કહ્યું. શું તું અમને રણ પાર કરવામાં મદદ કરીશ અને ખજાનો શોધવા પણ જોડાઈશ ને? ઊંટ સંમત થયો. પીટર, સિંહ અને ઘેટું ત્રણેય ઊંટ ઉપર સવાર થયા અને ખુશીથી વિશાળ રણ વટાવતા ગયા. ઊંચે આકાશમાં ઉડતું ગરુડ આ સુંદર દ્રશ્યનો આનંદ લઈ રહ્યું હતું. ઊંટે પૂરપાટ દોડવા માંડ્યું. બધા આવેશમાં ચિચિયારીઓ કરવા લાગ્યા. ઊંટની પીઠ ઉપર સવાર થઈને રણ વટાવવાનું ઘણું રોમાંચક હતું. છેવટે પાંચે દરિયાને કિનારે પહોંચ્યા. ત્યાં એમને એક કાચબો મળ્યો. આ દરિયો પાર કરવામાં તું અમને મદદ કરી શકે? પીટરે કાચબાને પૂછ્યું. અમે એક ખજાનાની શોધમાં છીએ, કાચબો માની ગયો. અને પીટર, સિંહ, ગરુડ, ઘેટા અને ઊંટની સાથે જોડાઈ ગયો. દરિયાના તોફાની મોજા આ ટુકડીને લગભગ ડૂબાડી જ દે, પણ કાચબાએ કુશળતાથી સૌને દરિયા પાર પહોંચાડી દીધા. તેઓને સામે પાર એક ઘુવડ મળ્યું. ઘુવડે ડાપણની વાત કરી.
1: અભિનંદન, તમે ખજાનો તો શોધી કાઢ્યો છે.
0: એ ક્યાં છે? બધા નવાઈ પામીને બોલ્યા.
1: તમે બધાએ સાથે મળીને જંગલ પાર કર્યું, પહાડો ચડ્યા, હિંમતથી ખીણો ઓળંગી, મક્કમતાથી રણ વટાવ્યું અને દરિયા પાર પહોંચ્યા. એકબીજાનો સાથ ન હોત તો તમે આ બધું ક્યારેય ના કરી શકત.
0: બધા એકબીજાની સામું જોઈ રહ્યા અને તેમને સમજાયું કે ઘુવડ ખરેખર સાચું છે. તેમણે મિત્રતાને શોધી કાઢી છે. સાચે જ તેમને જે મળ્યો તે જ સૌથી મોટો ખરેખરો ખજાનો.

બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 96 68 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

સાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે

સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર સાંભળતા રહો મસ્ત રહો ખુશ રહો 90.4 FM

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

Gracias.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: नहीं है, वल्ला जवाब तुम्हारा नहीं है, वल्ला जवाब तुम्हारा।
1: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
2: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર। આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512996688 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
2: રેડિયો પાલનપુર 90.4 FM।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: ångest, roende. Som haltar och har ej upp alla
1: શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો. શ્રોતા મિત્રો, એક એવો સંબંધ કે જે આપણને જન્મથી નથી મળ્યો અને જન્મ સુધી નિભાવવાનું કોઈ બંધન પણ નથી. કહે છે ને કે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જઈશું, કશું જ સાથે લઈને નથી આવ્યા અને કશું જ આપણી સાથે આવવાનું નથી. પરંતુ આ બધી જ બાબતોમાં સંબંધો એક અલગ વાત હોય છે. માતા પિતા ભાઈ બહેન કે પછી પતિ પત્ની અને અન્ય કોઈ પણ સંબંધ એ માણસના જન્મ સાથે જોડાઈ જતો હોય છે. પણ એક એવો સંબંધ છે કે માણસ પોતે અર્જિત કરે છે, પોતે એને કમાય છે અને જિંદગીભર કોઈ પણ નફા ખોટના નુકસાન વગર નિભાવી રાખે છે, અને એ છે દોસ્તીનો સંબંધ. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM પર.

કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: हेलो हाय नमस्कार वेलकम टू माय टॉक शो विथ आरजे अंजलि। वातु जे जानवा जेवी छे, वातु जे करवी जरूरी छे। चलो शुरुआत करिए आजना टॉक शो नी। मस्त रहो, व्यस्त रहो, ने सांभळता रहो रेडियो पालनपुर। हेलो हाय नमस्कार, आजे आपणी साथे जोडाई गई छे यशवी, जे आपणी माटे લઈને આવી છે એક વાર્તા, જે લખી છે મેઘાણી જીએ। તો ચાલો સાંભળીએ યશ્વીની એ વાર્તાને।
1: કે દીકરી, એ તો વાલપનો વેડો કહેવાય કે માની આંખનું અણમોલ રતન અને બાપના બગીચાનું મગમગતું ફૂલ એટલે દીકરી। અને આવી દીકરીઓ જે દેશમાં વસવાટ કરે છે, એ દેશ માટે મારે કંઈ કહેવું હોય તો કહીશ કે નેક ટેક ને ધર્મની જ્યાં પાણે પાણે વાત, નેક ટેક ને ધર્મની જ્યાં પાણે પાણે વાત, સંત સુરાના બેસણા આપણી ધરતીની અમીરાત, આપણી ધરતીની અમીરાત। અને આપણા આવા જ મહાન દેશના એક મહાન લેખક એટલે ઝવેરચંદ મેઘાણીની એક લોકવાર્તા હું આપની સમક્ષ પ્રસ્તુત કરીશ કે આ ચાપરડા ગામના પાદરમાં ઉગાવાડા દરબારના ઓરડામાં ગરવા ગળાવાળી કાઠિયાળી બહેનો

આજ હીરબાઈના મીઠા અને મંગળ લગ્ન ગીતો ગાય છે. નાની એવી હીરબાઈને મૂકીને માં મરી ગઈ છે અને દીકરીને દુઃખ ન થાય ને એટલે બાપે બીજા લગ્ન નથી કર્યા. અને એ નાની એવી હીરબાઈ હવે મોટી થવા મંડાણી અને દીકરી 18 વર્ષની થઈ ગઈ. અને અમે કાયમ કહી છીએ કે દીકરી જ્યારે 18 વર્ષની થઈ જાય ને ત્યારે એ દીકરી દીકરી મટી જતી હોય છે, પણ એના બાપની માં બની જતી હોય છે. પણ ડાઈ તો એ દીકરી રાખીને કાવ કર્યા, એ હરપના હંઘર્યા, પછી કોઈ ન કરે કિશનિયા. અને એ હીરબાઈ હવે 18 વર્ષની થઈ ગઈ અને એના મીઠા અને મંગલ લગન ગીતો ગવાય છે. અને ગરવા ગળાવાળી કાઠિયાળી બહેનો આજ લગન ગીત ગાય છે કે માંડવડે રે કાઈ આલો ને બાજોઠી

મન ભાઈની બહુ કિંમત હોય છે, અને દીકરીના જીવતરમાં બે ટાણા બહુ મહત્વના, એક જવતરનું ટાણું અને બીજું મામેરાનું ટાણું. અને એ વખત જો ભૈલો ન હોય ને તો બેનને બહુ વહમું લાગે હો. અને હીરબાઈને આજે ભાઈ નથી, કોઈ નાનું મોટું નથી, અને પોતાનો બાપ એ આજે બુઢો થઈ ગયો છે. હીરબાઈના બાપ કાઠી દરબાર ઉગાવાડાએ એ હીરબાઈને ત્યાં અંદર ઓરડામાં બોલાવી અને એટલું કીધું કે બેટા, આ માંડ્યું છાંડ્યું ચાકડા ચંદરવા હંધુએ ઉતારીને તારા ઘર ભેળું કરી દે બાપ. તો હીરબાઈ કે ના બાપુ, ભીંત્યું અડવી ન કરાય. અરે બેટા, હવે વળી મારે ભીંત્યું અડવીશું ને ભરીશું. ઉતારી લે ભાઈ, ઉતારી લે, એકે એક ચીજ ઉતારી લે. મેથીએ નહીં જોયું જાય બેટા, મને માંડ્યા છાંડ્યા કરનારી સાંભળશે ને ઠાલું મારું મન ભરશે. કે નિસરણી માંડીને દીકરી બાપના સૂના ઓરડામાંથી એ દિવાલો ઉપરથી શણગાર ઉતારતી રહી છે, અને એક એક વસ્તુ ઉતારતી જાય, ને રાત આહુડે હીરબાઈ રડતી જાય છે કે માનું તો ઘણા વર્ષ પહેલા અવસાન થયું છે, અને આજ સાત ખોટની એકની એક દીકરી હીરબાઈને આજ બાપે પરણાવી છે. આજ જમાઈ તેડવા આવેલો હોવાથી એ દીકરીએ અણાગ ને અણઘે એવા વસ્ત્રભૂષણ સજી લીધા છે, અને આજ ભોજાઈ વગર માથું ઓળી મીંડલા ગુંથી અને દસે આંગળીએ ટચાકા ફૂટે એવા ઓવારણા લઈ અને હીરબાઈને વળાવનાર કોઈ ન મળ્યું. ઉગાવાળા દરબારે હીરબાઈને બોલાવી અને એટલું કીધું કે આલે બેટા, મેં તો કંઈક વર્ષો પહેલાં વાઘને મારીને આ નખ કાઢી રાખેલા. તારો ભાઈ થાય ને એને ગળે પહેરાવાની આશાએ, પણ સૂરજે એ હાવજના નખ પહેરનારો સર્જ્યો જ નહીં. હશે, હવે પ્રભુ તારું મોં મીઠું કરાવે ને ત્યારે મારા ભાણેજને ગળે બાંધજે હો બેટા, તારી માને બહુ સારું લાગશે. તો હીરબાઈએ તો નાઈ ધોઈને અણાઘને અણઘેને એવા વસ્ત્રાભૂષણ સજી લીધા, અને માંડવામાંથી ગોર મહારાજે આકલ કરી કે કન્યા પધરાવો સાવધાન. અને બે બેનપણીઓએ બે આમ બાવડા પકડ્યા અને છાતી હમાણો ઘૂમટો ટાણી, અને હીરબાઈ જ્યારે બાપના ઓરડાને ઓળંગવા જાય છે ત્યાં બે બેનપણીઓ કીધું કે જોજે ઓ બેન, ત્યાં ઉમરો છે. અને આજે હીરબાઈને ઉમરો ડુંગરા જેટલો મોટો લાગ્યો કે 25 ગાડાની હેડ્યો ભરાઈને કર્યાવર તૈયાર થયો. અને છેલ્લી નજર હીરબાઈને પેલી વોડકી ઉપર પડી કે હીરબાઈને પશુડા બહુ વાલા હતા, એટલે જઈને પશુડાને ગળે બાજી પડી. અને પશુએ જાણે વિદાયની ઘડી પારખી ગયા હોય ને એમ હીરબાઈના હાથ પગ ચાટવા લાગ્યા. હવે હીરબાઈએ પોતાના બાપુને બોલાવીને કીધું કે બાપુ, આ વોડકી વ્યાય ને એટલે મને બરી ખાવા બોલાવજો હો, નહીં તો બોગરું ભરીને ખીરું મોકલજો. ત્યારે એના બાપુએ કહ્યું કે બેટા, બોલાવવાની તે વળી કોને ખબર છે, આ વોડકીની એ તારા ભીડી ગાડાની ઠાઠે બાંધીને લેતી જાને. એમ કહીને બાપે વોડકીને પણ દીકરી ભેડી વળાવી કે આગળ દીકરીનું વેલડું પાછળ ડગુમગું વળાવવા જતો બુઢો બાપ, અને એની પાછળ 25 ગાડાનો કર્યાવર, અને હીરબાઈ તો ચાપરડાનો હીરો હતી, એટલે આખું એ ચાપરડા ગામ એને વળાવવા હલક્યું હતું. અને આખી અસવારી ચાપરડા ગામના દરબારગઢમાંથી અમૃત ચોઘડીએ ચાલતી થઈ, અને અસવારી જ્યારે ચોરે પહોંચે છે તો ચોરે એના કાકા અને બે પિતરાઈ ભાઈઓ બેઠા હોય છે. હવે એમને જોઈને હીરબાઈને થાય છે કે લાવને હું મારા કાકાને મારા બાપુની ભલામણ કરી દઉં.

હીરબાઈએ વેલડીના માફાનો પડદો ઊંચો કર્યો અને એટલું કીધું કે કાકા, મારા બાપને હાચવજો, એટલું વેણ હજી પૂરું નથી થયું. ત્યાં તો એના બે પિતરાય ભાઈઓ બોલ્યા કે ગાડા પાછા વાળો. તો એના બુઢા બાપે કીધું કે કા, સિદ્ધને પાછા વળાવો છો? તો એના બે પિતરાય ભાઈઓ કે તું નિર્વંશ છો ડોસા, અમે કાંઈ મરી નથી ગયા. તે આખો દરબાર ગઢ દીકરીના દાયજામાં ઠાલવીને પારકે પાદર મોકલી રહ્યો છે. પાછા વાળો ગાડા, નહીં તો કંઈક હાંભરશો. ઘોડલી ખેલાવતો ખેલાવતો કાઠી દરબાર આગળ જતો રહ્યો હતો. એ ઘોડલી ખેલાવતો ખેલાવતો પાછળ આવ્યો અને મ્યાનમાંથી તલવાર ખુલ્લી કરી ત્યાં હિંગડો ત્યાં માફામાંથી એટલો હાથ ઊંચો થયો કે દરબાર, આજ ધીંગાણું કરવાનો વખત નથી. સાચું જ કહે છે ને મારા કાકા, મારે ભાઈ નથી ત્યારે ને. તો અંગ પરથી ઝરમર કોટિયું ચંદન હાર અને કાટલી બધાએ ઘરેણા ઉતારીને પોટલી વાળીને કાઠીના હાથમાં મૂકતા હીરબાઈ એટલું બોલ્યા કે કાઠી, આ દાગીના માટે બીજું ઘર ગોતી લેજે અને રાહ જોવાય તો જોજે. હવે તો જ્યાં લગી મારા બાપના ઘરે દીકરા ના જન્મે ને ત્યાં સુધી મારે સંસાર નથી વસાવવો. ને સાહેબ, શું એ દીકરીની હિંમત કે ઘરની બહાર સાત સાત બેહુ બાંધી અને એક ભેંસનું દૂધ બીજીને બીજીનું ત્રીજીને ત્રીજીનું ચોથીને ચોથીનું પાંચમીને એમ છઠ્ઠી ભેંસનું દૂધ સાતમીને પીવડાવે અને સાતમી ભેંસનું જે દૂધ આવે ને એમાં તો કેસર ઇલાયચી બદામ આમ સડી ઊભી રહે એવા ઘાટા ઘડા કરીને બાપને પીવડાવવા લાગી અને એ બુઢા બાપને ફરી જવાની ફૂટી ધોળા વાળને કાળપ ચડી અને એ બાપ તો સવાર સાંજ સીમમાં દોડતા હરણ સાથે ભેડો કરવા લાગ્યો. અને એક વર્ષ એક દીકરો, બીજું વર્ષ બીજો દીકરો. હવે એને શું કર્યું હીરબાઈએ? તો કે એના બાપને એક કાઠી કન્યા વીરે પરણાવ્યો. તમે વિચારો કે એક દીકરી એ પોતાના 60 વર્ષના બાપના લગ્ન કરે છે અને કાઠી કન્યા વીરે પરણાવે અને દેવના દીધેલ બબ્બે દીકરા હીરબાઈની કોખમાં ઘૂઘવાટા કરવા લાગ્યા. અને હીરબાઈ તો આખો એ દિવસ ભાઈઓને સાચવવામાં નવરાવવામાં ખવરાવવામાં જ રહેવા લાગી. અને આમ કરતાં કરતાં 3 વર્ષ વીતી ગયા અને ફરી હીરબાઈને વળાવવાનો સમય આવ્યો. ફરી ગાડાની હીડો ભરાઈ ને કર્યાવર તૈયાર થયો. અને આ વખત તો હીરબાઈએ કીધું કે બાપુ, આ વખતે તો હું શુકનની ખીટીએ નહીં રહેવા દઉં, મારા ભાઈઓના બાવડામાં બળ હશે ને તો ફરી વસાવશે. અને આખી અસવારી એ ચાપેડા ગામના ચોરે પહોંચી અને ચોરે ફરી એના કાકા અને ભાઈઓ બેઠા હતા. એમને જોઈને હીરબાઈ એટલું બોલી કે કાકા, આજે આડા નહીં આવો? તો એના કાકાએ કીધું કે અરે બેટા, અમે ક્યાં કંઈ બોલીએ જ છીએ કે બોલો એસે ના આંગણે એકની હાટે બબ્બે રમે છે. અને આવી દીકરી જ્યારે હારે જતી હોય ને દીકરીના બાપનું હૈયું ફાટી જતું હોય કે મરદ કોઈ દી રોવે જ નહીં, કેમ કે મરદ રોવે ને તો ભૂંડો બહુ લાગે હો, એટલે મરદ ના રોવે. કે રૂવાડે રૂવાડે તલવારના ઘા વાગ્યા હોય ને તો મરદ માણાની આંખમાં આહુનો દોરિયો ન આવે, માથે કરોડો રૂપિયાનું લેણું થઈ ગયું હોય ને તો મરદ માણા ના રોવે. પણ દીકરીને વડાવતો ગામને પાદર ઉભેલો રહ રહ રોતો બાપ સંસારમાં એક દી રૂએ છે ને તે દી પુરુષ રોતો રૂડો એ બહુ લાગે હો સાહેબ, પુરુષ રોતો રૂડો એ બહુ લાગે. કે જનક વિદેહી જેવો માણ કે જેને તો આત્મા અને દેહ હોવા છતાંય વિદેહીની ઉપમા મળી છે એ કોઈ દી રોવે ખરો, પણ માં જાનકીને વિદાય આપતી વખતે જનક રાજા આખાય સંસારની હિંમત ભેગી કરીને માં જાનકીના માથે હાથ મૂકી અને નાનું છોકરું રૂવે ને એમ રૂવે છે. એ દિવસ નાનું છોકરું રૂવે ને એમ રૂવે છે. અને આવી દીકરીને વડાવતી વખતે કવિ દાદને લખવાનું મન થાય કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, અને કવિ દાદ કે હું જોતો રહ્યો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કે હમી હાંજનો ઢોલ ઢબુકતો જાન ઉગલતી માલે રે, અને કેસરિયાળો સાફો ઘરનું ફળિયો લઈને હાલે રે. કે દીકરી એ તો લાડનો ખજાનો કહેવાય. કે દીકરીનો માંડવો રોપવાનો હોય ને ત્યારે સગા સ્નેહીઓ બધાએ આવીને હરખથી એ માંડવો રોપે, પણ જાનને વિદાય આપ્યા પછી માંડવો એનો એ જ હોય, તોરણ એના એ જ હોય, પણ દીકરીને વિદાય આપ્યા પછી એ માંડવાના તોરણ ફફડે ને ત્યાં દીકરીના બાપનું કાળજું ફફડવા લાગે છે. અને ત્યારે કવિ દાદ લખે કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, અને કવિ દાદ કે હું જોતો રહ્યો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિ દાદ કે

आज काट जाके रो काट को मारो, आ वो गांठ थी छूटी गयो। ए दीकरी, बाप ना घरे ज्यां सुधी હોય ને ત્યાં સુધી એને કેટલી વારે ઉંબરો ઓળંગ્યો હશે ને એને ખબર નહીં હોય, પણ જે દિવસે વરરાજાની સાથે ઉંબરો ઓળંગે ને ત્યારે એને ઉંબરો એ ડુંગરા જેવો મોટો લાગે છે, અને જે પગ બાપના ઘરે થોડી વાર માટે ટકતો નતો ને એ હાવ હંમેશા માટે છબી જાય છે, અને કહે છે કે છબતો નતો ધરતી ઉપર, એ આજ પગ જો થીજી ગયો આજ રાહુ બની।

મારો એવો ગાંઠથી છૂટી ગયો. તો આ વાર્તા અહીંયા પૂરી થાય છે, અને આવી જ સાહસિક કથાઓ વાર્તાઓ હું લઈને આવતી રહીશ. મળીએ નેક્સ્ટ ટાઈમ. હું ઠાકરિયાશ્વી. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: હવેથી વોઇસ ઓફ સાયન્સ નામની આ શ્રેણીની શરૂઆત થાય છે. સાયન્સ કોમ્યુનિકેશન ને રિલેટેડ આ આર્ટિકલ્સ અહીંથી ડોક્ટર એમ વી હાથીના સ્વરમાં આપ સૌના માટે પ્રસ્તુત કરવામાં આવશે. તો સાંભળતા રહો, મસ્ત રહો, ટ્યુન રહો 90.4 FM ની સાથે વોઇસ ઓફ સાયન્સ માં.
1: નમસ્તે શ્રોતા મિત્રો, આજે બે વાત કરવી છે ટૂંકમાં. એક તો ગયા વખતે મેં કીધેલું કે ફ્લાય દુબઈ કેસમાં થોડીક બીજી વાત કરી લઈએ. અગાઉ ડિટેલ થોડી આપી હતી, હવે કેટલીક જ વાત કરી અને નવરાત્રિ વિશે વાત કરીશું. ફ્લાય દુબઈ કેસ પાર્ટ ટુ જે જુદા જુદા વર્તમાન પત્રોમાં આવ્યું છે એમાંથી થોડું લઉં છું. તો એક એ પ્રકારનો લેખ છે, જવાબ વગરના સવાલોની ભીતરમાં ગુજરાતી પાયલટની બહાદુરીના કારણે અટકી ગયેલી ફ્લાય દુબઈ વિમાનની સંભવિત હોનારતના મૂળમાં અનેક સવાલો એવા છે જેના જવાબ મેળવવા જરૂરી છે, ખાસ તો સિક્યોરિટીની ચકાસણી. નેતન્યાહુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેપ્ટન મચ્છરને ઇઝરાયેલના સ્વાતંત્ર્ય દિવસે જ્યોત પ્રગટાવવા માટે પણ આમંત્રણ આપ્યું છે. આ આપણા માટે ગૌરવની વાત છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ એને એક લેખમાં હેડિંગ આપ્યું છે, નોટ જસ્ટ રોગ, ROGUE, નોટ જસ્ટ રોગ પાયલોટ્સ ... આ વાક્ય સામાન્ય રીતે ત્યારે વપરાય છે જ્યારે વિમાન પ્રવાસની સુરક્ષામાં ખામી માટે માત્ર એક પાયલટની ભૂલ, બદમાશી કે માનસિક સ્થિતિ જવાબદાર ન હોય, પરંતુ એરલાઇન સિસ્ટમ, નબળી સુરક્ષા વ્યવસ્થા અથવા ઉડ્ડયન ક્ષેત્રની અન્ય આંતરિક ખામીઓ પણ એટલી જ કારણભૂત હોય છે. હવે જે થોડી આશ્ચર્યજનક છે એ વાત કરી લઈએ. 27 સપ્ટેમ્બર 2026 નેતન્યાહુ એ સંયુક્ત આરબ અમીરાત એટલે કે કેપિટલ UAEની ગુપ્ત અને અઘોષિત મુલાકાત લીધી હતી, જે 6 કલાક ચાલી હતી. તે જ દિવસે ઇઝરાયેલ પરત ફરેલ. આ ગુપ્ત મુલાકાતનું રહસ્ય શું? આ બધા સવાલો અનુત્તર છે, પણ અહીં ફ્લાય દુબઈ કેસ પાર્ટ ટુ અહીંયા પૂરો કરું છું. આજના અખબારોમાં ઘણી બધી માહિતી નવરાત્રિ વિશે આવી છે, પણ એમાંથી મને એમ થયું કે બહુ જૂની ઉદ્ભવની વાત છે એ વાત આજે બીજા તબક્કામાં હું તમારી આગળ કરું છું. તો આમ તો દિવ્ય ભાસ્કરે આજે નવરાત્રિના 9 દિવસમાં જે 350 વર્ષની યાત્રા છે એના વિશે આજથી પ્રારંભ કર્યો છે, પણ આજની માહિતી એ પ્રારંભ સારો કર્યો છે અને ઘણી બધી માહિતીઓમાંથી મને આ ઠીક લાગી તમારી સાથે શેર કરવા. તો આવો, આ માહિતી આપી છે દેવેન્દ્ર ભટનાગરે, દૈવત ત્રિવેદીએ એનો અનુવાદ કર્યો છે. વલ્લભ મેવાડાનો યુગ, અમદાવાદની પોળોમાં આનંદના ગરબાનો જન્મ. આનંદના ગરબા તો બહુ પ્રચલિત છે, આપ સૌને ખ્યાલ હશે. કહેવાય છે કે માં અંબા પોતે અહીં ગરબા રમવા પધાર્યા હતા. આશરે 350 વર્ષ પહેલાના ગુજરાતની કલ્પના કરી જુઓ. ન વીજળીનો ઝગમગાટ હતો, ન કાનના પડદા ધ્રુજાવી નાખે એવા લાઉડસ્પીકર હતા, ન તો હજારો ખેલૈયાઓની ભીડ એકઠી થાય એવા આલિશાન મેદાન હતા. રાતના સન્નાટામાં એક હલકભર્યો સૂર વહેતો થતો હતો, તેના સથવારે મંજીરાનો ખનકાર ગુંજતો અને માટીના પખવાજની થાપ પર તાલ ધબકતો હતો. અમદાવાદની સાંકડી ઐતિહાસિક પોળના વળાંક પર એક વ્યક્તિ બેસતો હતો જેના કંઠે સાક્ષાત સરસ્વતી અને હૈયે માં અંબા અહર્નિશ બિરાજતા હતા. એનું નામ વલ્લભ મેવાડા. અહીંથી શરૂ થાય છે ગુજરાતની આગવી ઓળખ સમા ગરબાની કથા, જે આજે વૈશ્વિક ઉત્સવ બની ચૂકી છે. 17મી સદીમાં જન્મેલા વલ્લભ અને તેમના ભાઈ હરિ મેવાડા અમદાવાદના વતની હતા. એ સમયે અમદાવાદ સામાજિક અને રાજકીય ઉથલપાથલના એક ધારા દોરમાંથી પસાર થઈ રહ્યું હતું. એ સમયે વલ્લભ મેવાડાએ ગુજરાતને ભક્તિના સૂત્રે એકજૂટ કરવા અને શક્તિની ઉપાસનાનો નાદ ઘરે ઘરે પહોંચાડવાના હેતુથી સાહિત્યનો યોગ સાધ્યો અને માં આનંદમયીની સ્મૃતિમાં એક ગરબો રચ્યો જે આનંદના ગરબા તરીકે વિખ્યાત

0: છે, આ કોઈ સાધારણ કવિ તો ન હતું. તેમાં માતાજીના પગના અંગૂઠાના નખથી લઈને માતાના મુગટ સુધીની અલૌકિક સુંદરતાનું વર્ણન હતું. વલ્લભીવાળા જ્યારે હાથમાં ઝાંઝ લઈને પોળના ચોકમાં બેસે ત્યારે તેમના સુર અને શબ્દમાં એવું અદમ્ય ખેંચાણ ઊભું થતું કે સૂઈ ગયેલા લોકો પણ પોતપોતાના ઘરની બારી ખોલીને તેમાં સુર પુરાવા બેસી જતા હતા. ધન્ય ધન્ય જગદંબ તું આનંદનો ગરબો, ગાશે શૃણશે જે કોઈ તેને સુખ વર્ષે. જે કોઈ આ ગરબો ગાશે, સાંભળશે, તેના જીવનમાં સુખ અને આનંદની હેલી વરસતી રહેશે. વલ્લભ મેવાડના જીવનનો એક રસપ્રદ કિસ્સો હવે તો દંતકથામાં વણાઈ ગયો છે. કહેવાય છે કે નવરાત્રિ પછી શરદ પૂનમની રાત્રે વલ્લભ મેવાડા અમદાવાદની કોઈ પોળમાં માતાજીની ભક્તિમાં રાતભર લીન થઈ ગરબા ગાઈ રહ્યા હતા ત્યારે કોઈ જૂથમાંથી એક સુંદર તેજસ્વીની સ્ત્રી આગળ વધી માથા પર ઓઢેલી એ સ્ત્રી વલ્લભના સુર અને શબ્દના સથવારે હલકભેર ગરબે ઘૂમવા લાગી. વલ્લભને તરત સમજાઈ ગયું કે આ કોઈ સાધારણ સ્ત્રી નથી, આ તો સાક્ષાત માં અંબા ધરતી પર આવીને ગરબે ઘૂમી રહી છે. પોતાની ભક્તિ સફળ થયાના અહેસાસથી વલ્લભની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તેમણે ગરબાના સુરને અટકવા તો ન જ દીધા. છેવટે માયા પ્રસન્ન મુખે વલ્લભને આશીર્વાદ આપ્યા અને અંતર ધ્યાન થઈ ગઈ. એ વખતના ગરબા અને હાલના ગરબામાં સૌથી મોટો ફરક જ એ છે કે ત્યારે કંઠમાંથી વહેતો ભક્તિનો નાદ જ સર્વસ્વ હતો. લાઉડસ્પીકર તો હતા નહીં, એટલે ગાયકે બહુ ઊંચા સુરમાં ગાવું પડતું હતું. વલ્લભ અને તેના સાથીઓ જ્યારે ગરબો ઉપાડે ત્યારે તેમનો પહાડી અવાજ પૂરી પોળમાં ગુંજી ઉઠતો હતો. મહિલાઓ ચોકની વચ્ચે માટીનો ગરબો પધરાવીને શાંત ભાવથી કોઈ અવાજ કર્યા વગર સુર અને શબ્દના તાલે પગની ઠેસ આપતી ગરબે ઘૂમવા લાગતી. ગરબાની ગતિ ત્યારે બહુ જ ધીમી અને શાલીન હતી. પુરુષો ઘરની બારસાગે હાથ ટેકવીને ફક્ત ગરબો ગાવામાં જોડાતા હતા. વલ્લભ મેવાડાએ આનંદનો ગરબો ઉપરાંત મહાલક્ષ્મીનો ગરબો, કાલિકા માતાની સ્તુતિ જેવા અનેક કાલથી ગરબાઓની રચના કરી અને ઘરે ઘરે ગુંતા કરી દીધા. સમય બદલાયો, સૈકાઓ વીત્યા, પરંતુ આજે ગુજરાતની એ પરંપરા જીવંત છે. આજે વડોદરાના યુનાઇટેડ વેના ગરબા હોય કે અમેરિકાના ન્યૂજર્સીમાં થતા કોઈ ભવ્ય ગરબા હોય, ડીજે બગાડવાનું શરૂ થાય પહેલાં માતાજીની આરતી અને વલ્લભ મેવાડાના પ્રાચીન ગરબાની પંક્તિઓ અચૂક ગાવામાં આવે છે. વલ્લભ મેવાડાના એ જમાનાએ ગુજરાતને શીખવ્યું કે આસ્થા શુદ્ધ હોય તો માટીનો એક નાનકડો ઘડો એ બ્રહ્માંડનું કેન્દ્ર બની જાય છે. પરંતુ વાત ફક્ત આટલી જ નથી, વલ્લભ મેવાડાના સાત્વિક અને સાહિત્યિક સમય પછી ગરબા શ્રીમંતોના ચોકમાંથી નીકળીને કેવી રીતે આદિવાસીઓને કુબામાં અને કાઠિયાવાડના જંગલો સુધી પહોંચ્યા અને ત્યાં કેવી રીતે ગરબીનો પ્રારંભ થયો, આ બધી વાતો એ આગળ કરશે. પણ આ નવે દિવસની વાત હું તમને નહીં પહોંચાડી શકું, એટલે હવેના પછીના સોમવારે કદાચ છેલ્લી નવરાત્રિ હશે ત્યારે નવરાત્રિ વિશેની થોડીક વિશેષ માહિતી તમને આપીશ. અહીંયા મને લાગે છે કે તમને આજે બે વાત કરી. એક તો જે ઘટના બનેલી દુબઈ એર નહીં એનો પાર્ટ ટુ, પણ એ પણ મેં બહુ ટૂંકાવી દીધેલો કારણ કે આ બધા પ્રશ્નો અનુત્તર જ રહેવાના છે એવું હું માનું છું, એટલે એ વાત ત્યાં અટકાવી. અને આ રેકોર્ડિંગનો રવિવાર આ પહેલી નવરાત્રિનો પ્રારંભ થયો અને કદાચ સોમવારે દ્વિતીય નવરાત્રિ આ પ્રસારિત થશે, અને એટલે આજના અખબારમાં જે કંઈ માહિતી આવી હતી એમાંથી મને જેનો પ્રારંભ કરવા જરૂરી લાગી એ આજે તમને આપી છે. આ તમને ચોક્કસ ગમી હશે. અને પછીની ટોપ જે સોમવારે આવશે ત્યારે મોટેભાગે છેલ્લું નોરતું હશે, ત્યારે જે કંઈ માહિતી ઉપલબ્ધ હશે એમાંથી કોઈ રસપ્રદ માહિતી હશે તો તમારી આગળ પીરસીશ અથવા બાકીની કોઈ વાત કરીશું. ત્યાં સુધી અંબે માત કી જય, જય વિજ્ઞાન.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99.

0: 6688 12. તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: છૂટ ગયા.
1: ગણતા રહ્યા ને દેખવા ને દાજવા. અરે કાળું સરખાને અદેખાઈ આવવા લાગી હતી. રણછોડભાઈને શંકરદા તો છૂટ્યા દુઃખમાંથી અને ભૂખમાંથી. અરે આ અમરિયા થઈ ગયા ને રહ્યા આપણે. કોણ જાણે ક્યાં લગી કરમમાં આ ભૂખે ટળવળવાનું રહેશે. પેલું અનાજે ખૂટ્યું ને વાણિયાને ત્યાંથી બી નહીં માંગું શેઠ એ કરીને આણેલા બે મણ કોદરાય, જેમાં અડધો તો કચરો અને તે પાછા મેણા ધોઈ ધોઈને દામ નીકળી જાય એવા. પણ એ રાજુ, કાકુજી, સાસુ, સાસુના ત્રણ છોકરા, ભલી ને પોતે, આમ આઠ માણસનો દિવસ કેમ ન ચાલે? અલબત્ત એક તરફ અનાજ ઘટ્યું હતું અને બીજી બાજુ સાસુ મુવા અને કાકુજીએ નાનકડી ભત્રીજીને આગળ કરીને ચાલતા થયા. કાળું એક બાજુ ખુશ થયો તો બીજી બાજુ દુઃખી થયો. આ વગર કામના જીવે છે ને કામના મરી જાય છે. વગર કામમાં એક ભલી જ હતી. પણ પોતાના એ વિચાર બદલ એ પોતાને ટોકવા લાગ્યો. બીજાને મારવા બેઠો છે તો યાદ રાખ, તું પણ મરવાનો છે. એક વખત હતો, કદાચ આ છપ્પનિયાને જોઈને પેલી કહેવત પડી હશે, દુકાળમાં અધિક અષાઢના આભલા ચુક્કા ચટ, ઢોર ઢાંખર ને માનવી વિનાના એ પાદરપટ પેલા ખેતરો જોઈ લો ને. દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળાઓનું નામ નિશાન ન હતું. જ્યારે તાપતો અરે વૈશાખ જેઠના તડકાએ કરતા અષાઢિયાનો તાપ એ વધારે લાગતો.

કરવા લાગ્યો. હવે જીવતા રહેવું હોય તો એક જ ઉપાય છે, લૂંટફાટ. અરે પણ એકલે હાથે કેમનું કરવું? પગો કોદર વગેરે હતવીર્યો બની ગયા છે. અને બીજા કોઈના વાત કરે ને અને ન કરે નારાયણ જોઈ વાત ફોડી દેતો તો પેલો ટૂટો છાતી માસતો. પણ આ તરફ ડેગડીયાના મહારાજને વિચારમાં પડી ગયું. ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા ને ધાનવાળાઓએ હા ના કરતા ગયા ને ઓછા બધું ધીરતા ગયા. તો કંઈક વળી સલાહ આપી, આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે ને ધાન આલે છે, માટે જાઓ જો જીવવું હોય તો. કોણ અંગ્રેજ ને ક્યાં રેલ! આ માનવીઓમાં ભાગ્યે જ કોઈ એવો હશે જે ડેગડીએથી કદી પાર વધ્યું હશે. પછી એમને તો અમદાવાદ ને વડોદરા એ બધા દુનિયા પારના મલક હતા. છતાંય ઘણું ખરું લોક ચાલી નીકળ્યું, ડેગડીયામાંથી નહીં આસપાસના ગામોમાંથી. એમાંના કેટલાક ટકા રેલ સુધી પહોંચ્યા ને કેટલાક ટકા તો વાટમાં જ તલપાટ થઈને પડ્યા. ને એ તો રામ જાણે કે ના ના, રામ સિવાય બીજું કોઈ જાણતું જ નથી. કોણ ક્યાં ગયું, ક્યાં પરે છે એનો કોઈ હિસાબ જ ન હતો, ન હતી એની ચર્ચા. અરે ખુદ પતિને પત્નીની દરકાર ન હતો. આ બાજુ ડેગડીયાના માનવી અરે ધરાઈને ખાતા હતા એવા મહારાજોએ મરવા પડ્યા. પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાં આવી પહોંચેલા ડેગડીયાના વતની સુંદરજી શેઠે કહ્યું હોય આ ભૂખ્યા ખેડૂતોને નિશાસો પડ્યો. આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે જોડાયેલા રહો રેડિયો પાલમપુર 90.

વૈષ્ણવે તુલસીદાસનો પેલો દુહો ટાંકી સુંદરજી શેઠના શબ્દોમાં પૂર્તિ કરી. સાચી વાત છે, તુલસીદાસ કહી ગયા છે, તુલસી હાય ગરીબ કી કબો ન ખાલી જાય, મોએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. અરે ગમે તેમ, પણ ડેગળિયાના મહારાજને સુંદરજીની વાત ધ્યાનથી સાંભળી. વરસાદ નહીં આવે તો આપણ જેની જેની પાસે ધાન હશે એ નથી જીવવાના, અને આવશે તો આના માનવી જ એકનો અનેક ગણો પકવી આપવાના છે. આપણે કંઈ હાળ હકવા ઓછે છીએ ને? ડેગળિયાના મહારાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું. કિંમત પણ અડધી જ લીધી, અડધો ભાગ ધર્મમાં રાખ્યો. જોકે શરૂ શરૂમાં ધર્માદુ ખાનાર બહુ ઓછા નીકળ્યા, પણ દિવસે ને દિવસે એ સંખ્યા વધતી ગઈ. ભૂખે ટેકને ઠોકરે ચડાવી કાળુને રાજુએ વિનવ્યો, તમે તો કહેતા હતા કે આ કોઠારમાં આપણા ધાન છે. તે આપણા છે ને, તો પછી માજન આલે છે ને લેવું છે, એવા શરમશાની ગણે એને તો ખરીદ ને, અને આપણે એટલે તો ઉલટાની વધારે શરમ. આપણા ધાન ને તોય આપણે હાથ ધરવાનો, ભીખ માંગવાની? લો હેડો હેડો, બધું એવું ગણ્યા વગર ઉઠો, નકર હું એ નથી જવાની. જવું તો એને તમારા સોગંદ છે, આ બે છોકરાઓ ભલે ભેગા મરી જતા. લોચો વળી ને પેલા કાળુને ઉઠે છૂટકો ન હતો. એક શરત હતી, હું તારી સાથે આવું, બાકી હાથ તો નથી જ ધરવાનો. ન ધરતા, તમારે વતી હું ધરીશ, પછી તો ખરું ને? અરે ગાંડી, કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળેલા પેલા જડબામાં પેલા હાડકા ઉપર હાસ્ય એવું ફરી ગયું. બોલો, આ દોઢ પાસેર ખીચડી જીવાડશે તું એમ માને છે? અરે બશેર આલે ને તોય મારું પેટ નથી ભરાવાનું. આગળ થતાં ઉમેર્યું, ને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે, આ પ્રલય થવા બેઠો છે, અને નથી આપણા જીવવાના કે આપણને જીવવામાં મજાય નથી, ત્યારે તું શું કામ આ મળતી ઘડીએ કળબીના છોકરા પાસે હાથ ધરાવે છે? ના ના રાજુ, તું એકલી જા, હું તો નથી આવવાનો. ની થંભી ગયો. દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણની લાંબી કતારને આંસુ વિહોણી પડતી આંખે તાકી રહી. સ્ત્રી પુરુષોના અર્ધનગ્ન હાડપિંજરોમાં પટેલ હતા, બ્રાહ્મણે હતા, વાણિયા હતા, અરે બધા જ હતા, અને બધામાં છાજો ભાગતો હતો ખેડૂત. કાળુના પગ જાણે જડાઈ ગયા. ભગવાનને તો જીવ તો રાખવો હશે ને, તો મોખાના છોડા જ. પણ મારી વાત તો સાંભળો, મારી સાથે તો ચાલો, મને તમારે ભૂખે મારવી છે, તમારા આ બે શાળાઓનો તો વિચાર કરો. રાજુ કરગરતી, મારે વાદે તમે શું

ચારે બાજુ નજર ફેરવી. કાળું જેને ભીખ માંગવાથી સખત નફરત છે, એ આજે પોતાના સિદ્ધાંતોને દૂર કરીને રાજુ માટે થઈને એ ધ્યાન લેવા ઉપડે છે. જાણીશું આગળ શું થાય છે. તમે સાંભળતા રહો રેડિયો પાલમ 90.4 FM. મળું છું આ મસ્ત મજાના

કાપસી જતા ચારે બાજુ નજર ફેરવી. ઊંચા ઉટલાવાળી મંદિરની પરસાણમાં સુંદરજી શેઠ આંખ મીચાઈ જાય એવા કપડાં અને સફેદ ધોતિયું ને અંગરખું, સોનેરી તલાવાળી રાતી પાઘડી ને ગળે દુપટ્ટો વળી પોશાકમાં સોપતા ગોળ તકિયાને અઢેલી ગાદી પર બેઠા છે. બીજા મહાજનો પણ આસપાસ છે. ટોટાદાર તમંચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર બેઠા છે તો હવાલદાર પેલી કારતૂસી બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવીને ઊભો છે. કેટલાક સિપાહીઓ લાકડીઓ સાથે ફરી રહ્યા છે. આવનારાઓને છેલ્લે કાઢે છે, લેનારને ચેતવણી આપે છે. જો ભૂલે જો કે ફરી આવે છે તો છાતીમાં ટોટો સમજી લે છે. રાજુને પેલે છેડે પહોંચાડવા જતા કાળુની આંખે એવા માણસો નજરે પડ્યા જેને ખળામાંથી બ્રાહ્મણોને ઊંચકાયને એવા દાણા દાન કરેલા, તો વળી ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા ન હતી એવા ઉભા હતા. અરે નાનો સરખો એ લૂંટફાટને શરમ માનનારો, એ ભાઈનું દીધેલું ન લેનારો કંગાળ બનીને હારમાં ઊભો હતો. અરે રે, ભૂખ જ ભૂંડી છે નહીં, નકર વળી કાળુની આંખો ભીની થઈ આવી. જ્યારે વિચારતો અનેક ઉઠતા હતા, જેના ધણી આગળ આખી દુનિયા બલબલા રાજા મહારાજા અને શેઠિયા હાથ ધરતા હતા, એના જ ધણી આજગળ આજે હાથ ધરવાનો, અને તે દોઢ પાસે ખીચડી માટે. અરે રે આ અવતાર અને આ જીવવું. પણ આવા વિચારવાળો કાળુ જ ન હતો, બીજા ઘણાય હતા ને અહીં ડોકાયા ન હતા. અરે શંકરદાને રણછોડ જીવતા હોત ને તો એ પણ એવું જ વિચારતા અને હાથ તો ન જ લંબાવતા.

કાળુ, રાજુ પેલા બે છોકરાઓને લાઈનમાં ઊભા રાખ્યા ને રાખ્યા ને તરત પાછા વળ્યા. સિપાઈએ ટોક્યો, એ બાગલા ક્યાં જાય છે? ક્યાં તે? મારા મુકામ પર. કાળુને પાછળ જોયા વગર કહ્યું, પગ તો ચાલુ જ રહે. અરે ઊભો રે, એ જરાક સુનતા નહીં હે. કાળુ ઊભો રહ્યો અને પછી, પણ મારે નથી ખાવું આ ધર્માદ. કેમ નથી ખાવું? હાલે બધા લે છે, તું કેમ નથી લેતો? કાળુ, એ આગળ શું કરશે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પર.

વાળોને તો આ જબરજસ્તીની નવાઈ લાગી ને તે તંગ બન્યો. લોટ હોત તો લાટ હોત ને તો લેત, પણ કડવી છું એટલે નહીં લઉં. તું તૂટી જઈશ ને તો પણ નહીં લઉં. ચાંપી દેવો હોય તો ચાંપી દે. માનવીએ આખી કતાર ડોક ફેરવી. કાળુ સામે ધરતીના જાયા સામે તાકી રહી. ખુદ પેલા ફોજદાર અને સુંદરજીએ

નથી લેતો? પણ હું શું જવાબ આપે ને આપે તોય એના મનમાં તો ખાતરી હતી કે આ લોક એના જવાબને એના દિલને નહીં સમજે. સામે પડેલા આધારનો ઢગલો અમારો તો છે એમ કહીશ તો ઉલટાનો તૂટો ચાંપી દેશે અને વળશે કંઈ નહીં. અરે વળે શું નહીં, આ બધા તારના ધણીઓ હાથ ધરવાને બદલે ઉગાવે ને તો આ બંદૂકવાળાએ નાસવા લાગે. શા વિચારમાં પડ્યો છે ભાઈ, મને તું જવાબ આપ. સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાસ જ નહીં, હૈયાને સુવાળું લાગે ને એવું કંઈક ટપકતું હતું. ને તેથી જ તો કાળું પેલી આગ ભરી આંખોમાંથી ટપ

છે. છાતી સામે અમારા જ કમાયેલા ધાનના ઢગલા જોઈને અમારા જ કાળજા શું કહેતા પણ હશે. એ પહેલા ધ્રુસકુ નીકળી પડ્યું અને ધ્રુસકે ધ્રુસકે રડી ઉઠ્યું. આવડા મોટા શેઠ મહારાજો અને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળું ને ટૂંટિયાને દૂરથી જોઈ નાનો બળી ઉઠ્યો. કાળું રડતો જોઈ આવો લાગ મળ્યો હશે ને મળશે ને ઘાંટો પાડી કહ્યું, હાથ ન ધરતો. પણ આ શબ્દોએ સુંદરજીને જરા ખાટા કરી મૂક્યા. અરે પેલા ફોજદારને દાંત ચડી. ના ના ના, એવા વળી સદભાગ્ય કે એણે બોલતો કોઈએ દેખ્યો નહીં. વળી સુંદરજી શેઠ બોલતા થયા, હું જાણું છું જવાન કે તને તારા જ ધાન માટે હાથ ધરતા શરમ આવે છે, પણ અમને આ સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે. સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે ક્યાં સુધી પાળનારા? આ તો મેઘરાજનાએ પાણીને પહોંચાડવાની વાત કરી છે. શેઠે હાસ્તે કર્યું, સાવ ફીકું. જોરથી શ્વાસ લેતા ઉમેર્યું, પણ શું થાય ગાંડા, કુદરત આગળ આપણે બધા

લાચાર છે, જો તું એકવાર મારી સામે જો, કાળું ઊંચે જોઈ, તને કેમ એવું લાગતું હોય છે કે ધર્માદા છે? હાથ ધરતા તને સંકોચ થતો હોય તો કાલથી તું ઓટલા ઉપર આવીને ઝાડુ મારી જજે, મુખિયાજી પાસેથી ગાદીક તકિયા માગીને અહીં પાથરી દેજે, બસ પછી તો બસ છે ને, મફતનું નહીં ધર્માદું નહીં ખાવું તો આ કર. કાળુને પોતાના પેલા વિચાર જેવા બાલિશ લાગવા લાગ્યા. શેઠની મોટાઈને માથે ચડાવી આંખ વાટે વંદી રહ્યો અને કહેતો હતો, શેઠ હશો તો આવા મોટા ગજાના.

પેટે વળી ગયું. તારા જેવા બીજા હોય તો એમને કહેજે, સમજાવજે, અમે તમારું જ છીએ અને તમને જ આપીએ છીએ, અમે ધર્માદુ નથી. કાળુએ ડોકું હલાવ્યું. અહેસાન માનવા શબ્દો ન સૂતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કહીને ચાલતો થયો. લાઈનમાં જઈને ખડો રહ્યો. અમારું છે ને અમારે લેવું છે, અમારું હોય એમાં શું? અને હાથમાં ફેરવેલીને રમાડેલી શાનના ચોખા ઓખડી કાઢું, વીણી દેખાડું તો સિપાહી તો જાણે કોણ જાણે કેમ, પણ કાળું જાણે આંખનો પાટો ને તે જાણે મરચાનો હતો. પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એવા ખુદ શેઠ એના ઉપર મહેરબાની ઉતરી હતી અને મોઢા મૂઠ એનાથી વાતો કરી અને પછી શું કરી શકાય? ને એ લોકો કાળું ઉપર દાંત તો ઉતારી રહ્યા હતા. આ પાલનહાર ન જોયા હોય તો ડુક્કરની જેમ હારમાં ઉભો રહે. એ ડોર પાસે ખીચડી ફાટેલા ધોતિયાની ખડકમાં લઈને રવાના થતા કાળુને હસવું આપ્યું. એ તો બાવાના બે બગડ્યા એવો ખેલ થયો, ટેકો એ ખોયો ને જીવે ખોવાનો. કાળુની વાત ખોટી ન હતી. અત્યાર સુધી

શેર અને પાસેર મકાઈ કોદરા સરખું નકરું ધાન ન મળતું હતું અને કાળુના શબ્દો કહી ઉઠ્યા, એ કોળકાર ખાતામાં જ આ દોઢ પાસે ખીચડી હજમ ને વાટ ઉભેલી કુણ રાજુ કહ્યું, રાજુ પેલા કેનાર ખરું જ કહ્યું છે, રામ તારી કેવી ગતિ ને કુણ કમાય કોના વતી, આપણું તો કપાળે કાળું છે ને ખોબાએ કાણો જ નીકળ્યો. રાજુ ચીડાઈ ઉઠી, મારો ભાઈ ને ભગો કહે છે કે તમારામાં જરાય ખોટું નથી, ને આંખો કાઢતા કહ્યું, ખબરદાર જો હવે કશો બબડાટ કર્યો છે તો, અડધા તો આમ ગણગણીને મરવા પડે છો, તમારા દિલને જુઓ છો, તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે એ જાણો છો. કાળુને તો રાજુની ગાળો એ ગોળથી મીઠી લાગતી હતી, જ્યારે ઠપકો હતો ને એ મીઠો જ હતો. કાળુને રાજુની વાતો જ્યારે મીઠી લાગતી હતી ને ત્યારે હસતા હસતા બોલી ઉઠ્યો, ડાકણમાં ડાકણ તો ભૂખ છે, પણ રાજુ અત્યારે રમૂજમાં ન હતી. બોલી ઉઠી, ના ડાકણ ચિંતા છે, માનવીના કાળજાને ખોતરી ખાય છે. ને પછી તો રાજુને કેટલી સમજણ શીખવાડી, શિખામણ દીધી. હા ભાઈ હા હેડ, હવે આ બધો લવારો નહીં કરું, એમ કહેતો કાળુ વળી પાછો ગંભીર બન્યો. બની જવાયું બોલ્યો, પણ ભૂંડામાં ભૂંડું શું છે તું જાણે? ભૂખ શું તે? ના, હું એ ભૂખને ભૂંડામાં ભૂંડી નથી કહેતો, અને એનાથી એ ભૂંડું આજે એક બીજું ભાળ્યું. કાળુએ ધોતિયામાં પેલી પોટલી ઉપરથી નજર ઉંચકી રાજુ સામે માંડી આરપાર તાકતો એમ પૂછ્યું, તને ખબર છે

રાજાના કંટાળાએ કાળુને ભાનમાં આણે ભાનમાં આણે પછતાવાનો પાર ન એમ લાચાર અવાજે કહ્યું, તારા સમ ખાઈને કહું છું રાજુ, હવેથી આવો લવારો નહીં કરું. તો હેડો છાનો મના, કાળુ આજ્ઞાંતિક પુત્રની જેમ આગળ વધ્યો અને પેલા બે છોકરા ચાલવા લાગ્યા. જ્યારે રાજુએ રૂઠેલી માની જેમ બબડાટ કરતી આગળ જઈ, ઓહો કોણ જાણે ઘરે રાજ ન હોય એમ મોત સામે પગલા નીચે દબાય છે અને ગુમાની અને ભીખની મોટી વાતો. કાળુ ન બોલવાના સોગંદ ખાતા હતા, બાકી એનું અંતર તો પાછા ફરતા શેરીઓમાં ભટકાતા પોતાના બાંધવોની હાલત જોઈને બળે જતું હતું. કપડે લત્તે અને દેદારે તો બે હાલ જ હતા અને આજવાળી પેટિયા લીધા હતા, ભિખારીઓના ટોળા જ હતા બરાબર. એ કાળુની આંખમાંથી ડબ ડબ આંસુ સરી પડ્યા. મનમાં એ કહી રહ્યો હતો, અડધો અષાઢ ગયો ને તોય ના આવ્યો, ત્યારે તો હવે ખાળિયામાં માથું ધીમો કેમ રામ, આ દોડ પાસે ખીચડી વળી શું કામ, હવે તો ઝીંકવા જ માંડ નથી વેઠાતા રામ, ભૂખોય નથી વેઠાતી ને ભીખોય નથી જ વેઠાતી. પણ મકાનો ચડતા એ ખુદ કાળુ ઝીંકાઈ પડ્યો. પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખના મારે હોય કે બીજા કારણો, ગભરાયેલી રાજુએ બૂમાબૂમ કરી, દોડો કોદરભાઈ ભગા, પાણી લાવો, આ આંખો તો કોદર ભગવો વગેરે ચાર પુરુષો ભલી રૂપી વગેરે પાંચ સ્ત્રીઓ એ આખો એક ઘર ઓટલા ઉપર ધસી આવે. રાજુ આંખો દબાવી ભગવો કોદર માથા ઉપર પાણી છાંટવા લાગ્યો. જ્યારે ભલી તો ગાળો ભાંડી રહી હતી, ખાતો જા, ભાઈઓને માર્યા રાજુને જીવાડી, હવે શું. પણ ભલી તરફ કોઈને લક્ષ ન હતું. એક પેલી રૂખી ફૂલાણા ઘાઘરામાં ઘૂમતી ને મરક મરક હસતી ભલીને કહેતી, અરે શાંતિ રાખ, આ મરી જશે તો ખાદે નથી ચડવાનું, તું શું કામ. ભૂખ કરતા પર ભૂંડી ભીખ, આ વાક્ય એ પુસ્તકનું સૌથી શ્રેષ્ઠ વાક્ય હશે. પન્નાલાલ પટેલ આપણને આજ તો સમજાવવા માંગે છે. આગળ શું થાય છે, વરસાદ આવે છે કે નહીં, જાણીશું આવતા એપિસોડમાં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર 90.4 FM. હું છું આરજે પ્રિયંકા અને મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: જાને વો કૈસે

this is Arjit Priyanka and you are listening Radio Palambo 90.4 FM. નવરાત્રી આવી ગઈ છે લિસનર્સ, આપણી મસ્ત મજાની નવરાત્રી, આપણા ગુજરાતીઓનો ફેવરેટ તહેવાર આવી ગયો છે. નવરાત્રી એટલે માત્ર 9 દિવસનો તહેવાર નથી, નવરાત્રી એટલે ભક્તિનો ઉત્સવ, શક્તિનો ઉત્સવ, સંસ્કૃતિનો ઉત્સવ અને સૌથી ખાસ આપણા ગુજરાતની ઓળખનો ઉત્સવ. એક વાત કહો, નવરાત્રી શરૂ થાય એટલે ઘરમાં સૌથી પહેલાં શું થાય? મમ્મી કહે આ વખતે બહુ સાદાઈથી નવરાત્રી કરીશું અને પછી માર્કેટમાંથી 4 ચણિયા ચોળી છોડી ન શકાય એવી બંગડીઓ, મેચિંગ ચણિયા, 2 જોડ બુટ્ટી અને નવો મોબાઈલનો કવર આવી જાય. અને પપ્પા બિલ જોઈને કહે આ નવરાત્રી આખા વર્ષનું બજેટ છે. ત્યારે મમ્મી જવાબ આપી દે માતાજીની કૃપા હશે તો થઈ જશે. અને મિત્રો, ગરબા રમનારાઓની પણ વાત જ અલગ હોય છે. કેટલા લોકો ગરબામાં સરસ એવા પગલાં લે છે, જાણે જન્મથી ઢોલના તાલ ઉપર ના ચાલતા હોય. જ્યારે આપણા જેવા તો એક સ્ટેપ શીખે ત્યાં ગીતના 2-3 અંતરા પૂરા થઈ ગયા હોય. પણ યાદ રાખજો, ગરબામાં પડેલા ખોટા પગ એ ચાલે, પણ કોઈના પર પગ મૂકીને માફી માંગવાનું ભૂલશો નહીં. મારા જેવાને તો એવું બહુ થાય, કારણ કે ગરબાની અંદર આપણે એક રાઉન્ડ રમતા હોય અને વચ્ચે 2-4 જણા એવા હોય કે તરત જ એ સ્ટેપ બદલી દે, એટલે આપણને એ સ્ટેપ શીખતા શીખતા તો વાર જ લાગી જાય. તમારી જોડે એવું થાય છે કે નહીં? ગરબાનું સાચું સૌંદર્ય મોંઘા કપડાં નથી, પણ આપણા ચહેરાનો આનંદ છે. તમે કેટલા સુંદર દેખાવ છો એના કરતાં તમે કેટલા પ્રેમથી બીજા સાથે જોડાવ છો ને, એ મહત્વનું છે. નવરાત્રી આપણને મા અંબાની શક્તિ યાદ અપાવે છે. મા દુર્ગાના વિવિધ સ્વરૂપો આપણને શીખવે છે કે જીવનમાં પ્રેમ જરૂરી છે, હિંમત જરૂરી છે અને અન્યાય સામે ઊભા રહેવાની એ શક્તિ જરૂરી છે. તો આજે એક નાનકડો સંકલ્પ કરીએ, 9 દિવસ સુધી કોઈની મજાક નહીં ઉડાવીએ, કોઈનું અપમાન નહીં કરીએ અને કોઈના ચહેરા ઉપર સ્મિત લાવીશું. તો ચાલો ગરબાના રંગે રંગાઈ જઈએ. તમારા મનપસંદ ગરબાનું ગીત વગાડવાનો સમય આવી ગયો છે. તો શું વાત છે મિત્રો, ઘરમાં હોય ને તો પણ 2 તાળી પાડી લેજો, કારણ કે આનંદ માણવાનું સૌથી મોટું મેદાન એ આપણું દિલ હોય છે. હું છું આરજે પ્રિયંકા અને મળું છું નાનકડા વિરામ બાદ.

વાત કરી રહ્યા હતા ગરબાની, નવરાત્રિની, અને તમારી માટે એવી વાતો લઈને આવી છું ને કે તમને નવરાત્રિમાં મજા આવી જશે. નવરાત્રિની તૈયારીમાં ગરબા શીખવા કરતાં સૌથી વધુ મહેનત કોના ઉપર થાય છે ખબર છે તમને? કપડાં પસંદ કરવામાં. છોકરીઓ પાસે પહેરવા માટે કંઈ જ હોતું નથી. જ્યારે કબાટ ખોલો ત્યારે એવું લાગે કે આખા કબાટ એક કપડાનું બજાર છે. એક ચણિયાચોળી માટે આજકાલ એને એક ફોટા બનાવવા માટે, એક ફોટોઝ માટે, એક રીલ બનાવવા માટે આપણે કેટલી મથામણ કરવી પડે છે. અને છોકરાઓની વાત જ અલગ છે. હું તો સાદો કુર્તો પહેરીને જઈશ ને તો બી ચાલશે. પછી મિત્રોનો ફોટો જોઈને કે ભાઈ તારી આ જેકેટ ક્યાંથી લીધી હતી? પેલા જૂતાની લિંક મોકલ ને અને પેલી ઘડિયાળ પણ. અને છોકરાઓ તો એકબીજાના કુર્તા બી લઈ લે. આ છે નવરાત્રિનું ફેશન ઇકોનોમી. અને મિત્રો, નવરાત્રિમાં સૌથી મોટો પ્રશ્ન કયો હોય છે ખબર? આજે કયા રંગના કપડાં પહેરવાના. આજકાલ તો જે ગરબાના ગ્રાઉન્ડ્સ હોય છે ને ત્યાં અલગ અલગ રંગના ડ્રેસ કોડ રાખે છે આ લોકો, કે પહેલા દિવસે વ્હાઈટ, બીજા દિવસે રેડ, ત્રીજા દિવસે પિંક. અને અમારા જેવા લોકો હોય ને એમની જોડે તો આવી રીતે ડ્રેસ કોડ પ્રમાણે કદી કપડાં જ ના હોય. એટલે આપણે વિધાઉટ ડ્રેસ કોડ એન્ટ્રી મારીએ જ્યારે ગરબા ગ્રાઉન્ડમાં, ત્યારે લોકોના અટ્રેક્શનનું કારણ બની જઈએ. આ નવરાત્રિ આપણે બધી વાતોને સાઈડમાં મૂકી પરંપરાગત કપડાં પહેરવાનો આનંદ, પોતાની સંસ્કૃતિને જીવતી રાખવામાં છે ને એના ઉપર ધ્યાન આપીએ. હસ્તકલા, કચ્છી કામ, ભરતકામ, આભલા અને ગુજરાતી વસ્ત્રો પાછળ આપણા કારીગરોની મહેનત છે. અને એ ચણિયા ચોળીઓ યાદ કરો જે આપણને ગુજરાતીની ઓળખ આપે છે. આ નવરાત્રિમાં એક સ્થાનિક કારીગર પાસેથી કંઈક ખરીદવાનો પ્રયાસ કરજો. કદાચ તમારું એ નાનકડી ખરીદી એ કોઈ પરિવારની ખુશી બની જશે. હા, ફેશન કરો, રીલ્સ બનાવો અને ફોટોઝ પણ ક્લિક કરો, પણ સાથે સુરક્ષાનું ધ્યાન રાખો. અને હવે એક મસ્ત પ્રશ્ન, તમે નવરાત્રિમાં સૌથી વધારે પૈસા ક્યાં ખર્ચો છો? કપડામાં, જ્વેલરીમાં, ખાવા પીવામાં કે પાસમાં? તો મને જરૂરથી કહેજો અને હું મળું છું તમને આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: ये तन के वल्ला जवाब तुम्हारा नहीं है, वल्ला जवाब तुम्हारा नहीं है, वल्ला जवाब तुम्हारा।
1: तो लिसनर्स, ક્યારે આપણે નવરાત્રિને માત્ર ગરબા, કપડાં, ફોટોઝ, મોજ મસ્તીનો તહેવાર માની લઈએ છીએ, પણ નવરાત પાછળ એક સુંદર વિચાર છે. નવરાત્રિ એટલે આપણી અંદર રહેલી શક્તિને ઓળખવાનો અવસર. માં દુર્ગાની શક્તિ આપણને યાદ અપાવે છે કે જીવનમાં મુશ્કેલીઓ આવે ને તો હારીને ડરીને બેસી નહીં જવાનું, પણ હિંમતથી આગળ વધવાનું. મિત્રો, શક્તિ એટલે તાકાત નહીં, પોતાની વાત સાચી રીતે રજૂ કરવાની હિંમત પણ શક્તિ છે. કોઈ દુઃખી હોય ત્યારે એને સાંત્વના આપવી ને એ પણ શક્તિ છે. ખોટું થતું હોય ત્યારે યોગ્ય અવાજ ઉઠાવવો એ પણ શક્તિ છે. સૌથી મહત્વની વાત, પોતાના મનમાં રહેલા ક્રોધ, ઈર્ષા, અહંકાર અને નકારાત્મક વિચારો સામે લડવું એ પણ લડાઈ છે. આપણે માતાજીને ઘણી પ્રાર્થનાઓ કરીએ છીએ. કોઈ પરીક્ષામાં સફળતા માંગે, કોઈ નોકરીમાં માંગે, કોઈ પરિવારની ખુશીમાં માંગે, પણ ક્યારેય આપણે એવી પ્રાર્થના કરીએ છીએ કે હે માં, મને એટલી શક્તિ આપજે કે હું મુશ્કેલીમાં તૂટી ન પડું. મને એટલી સમજ આપજે કે સફળતા મળે ને ત્યારે હું અહંકારી ન બનું. મને એટલું મોટું હૃદય આપજે કે હું બીજાના સુખમાં ખુશ થઈ શકું. નવરાત્રિની ભક્તિ ત્યારે વધારે સુંદર લાગે છે જ્યારે આપણા વર્તનમાં પણ સારા ગુણ દેખાય. મંદિરમાં દીવો પ્રગટાવીએ તો પણ આપણા શબ્દથી કોઈના દિલમાં

પડાવી તો આપણા જીવનમાં પ્રેમના ફૂલ પણ ખીલવી. ગરબામાં તાળી પાડી અને કોઈને મુશ્કેલ હોય ને ત્યારે મદદ માટે હાથ પણ લંબાવી. આ નવરાત્રી ચાલો એક નાની શરૂઆત કરીએ. રોજ એક સારું કામ કરીએ, કોઈ વૃદ્ધને મદદ કરીએ, કોઈ બાળકને પ્રોત્સાહન આપીએ, ઘરમાં પરિવારમાં પ્રેમથી વાત કરીએ અને કોઈને માફ કરી દઈએ. કારણ કે સાચી ભક્તિ માત્ર શબ્દોમાં નહીં પણ આપણા કર્મોમાં દેખાય છે. તો ચાલો હવે માતાજીની ભક્તિમાં મન જોડીએ અને એક સુંદર મસ્ત મજાનું ગીત સાંભળીએ. હું મળું છું તમને આ નાનકડા વિરામ બાદ.

કેટલીક ખાસ પ્રકારની પ્રજાતિઓ આપણને જોવા મળે છે. પહેલી પ્રજાતિ ગરબા એક્સપર્ટ. આ લોકોના પગલા એટલા પરફેક્ટ હોય ને કે બાજુમાં ઊભા રહીને આપણે નાચીએ ને ત્યારે આપણને એવું લાગવા લાગે કે ગરબા રમવા આવે છે કે પરીક્ષા આપવા. બીજી પ્રજાતિ ફોટોગ્રાફર. અરે ગરબા રમવા આવે એના કરતાં દર 10 મિનિટે કહેતા હોય એક ફોટો લઈને આ લાઇટમાં સારો આવશે, આ પોઝમાં સારો આવશે, આ બાજુથી સારો આવશે. ત્રીજી પ્રજાતિ ખાવાના શોખીન. એમનો આખો પ્લાન રેડી હોય, પહેલા નાસ્તો, પછી ગરબા, ફરી નાસ્તો. એમના નવરાત્રિનું એક જ સૂત્ર હોય, ગરબા તો બહાનું છે, ખાવાનું મેઇન કામ છે. જો કે હું બી આ જ પ્રજાતિમાં આવું છું. ગરબા રમતા રમતા જ્યારે આપણે ગોળ ગોળ ફરતા હોય ને ત્યારે અમુક વાર એવું બને છે કે જે દિશામાંથી શરૂ કર્યું હોય ને એ દિશાની તો બહાર જ નીકળી ગયા હોય. આપણે એક તરફ, આપણો મિત્ર બીજી તરફ, અને બંનેના ચહેરા, આપણું ગ્રુપ ક્યાં ગયું. પણ આ મસ્તીની વચ્ચે પણ એક વાત યાદ રાખજો, ગરબા એ સૌ માટે છે. નવા લોકો આવે છે, કોઈને નથી આવડતું, કોઈ ધીમું રમે તો પ્રોત્સાહન આપજો, મજાક ના ઉડાવતા. જતા પહેલાં કોઈ મુશ્કેલીમાં દેખાય તો મદદ કરજો, કારણ કે સાચો ગરબો એ જ છે જેમાં દરેક વ્યક્તિ સુરક્ષિત અનુભવે, ખુશીથી જોડાઈ શકે. ચાલો શ્રોતા મિત્રો, હવે તમારે એક કામ કરવાનું છે. તમારા ગરબા ગ્રુપમાં જે સૌથી સારા ફોટોસ પાડે છે ને, અને સૌથી વધારે ખાય છે, અને સૌથી વધારે સારા ગરબા રમે છે, એમને આ જિંગલ ચોક્કસથી સંભળાવવાની છે. તો હવે તૈયાર થઈ જાઓ મસ્ત મજાના ગીત માટે.

ક્યાંક માતાજીની આરતી થતી હોય, ક્યાંક પ્રસાદ મળતી હોય, ક્યાંક ગરબાની પ્રેક્ટિસ થતી હોય, તો ક્યાંક બાળકોની દોડધામ હોય. દાદી કહેતા હોય, અમારા જમાનામાં તો ગરબા જીવથી રમાતા. મમ્મી કહેતા હોય, અમારા જમાનામાં બહુ મજા આવતી. અને અધા બાળકો કહે, મમ્મી પહેલાં ફોટો પાડો પછી ગરબા રમીએ. સમય બદલાય છે, રીતો બદલાય છે, પણ આનંદ અને સાથે રહેવાની ભાવના એવી જ. મિત્રો, આપણે ક્યારેય જૂની અને નવી પેઢી વચ્ચે તફાવત શોધતા હોઈએ છીએ, પરંતુ નવરાત્રિ એક એવો અવસર છે જ્યાં દાદી પોતાની આરતી શીખવી શકે છે, માતા પોતાની પરંપરા સમજી શકે છે, અને બાળકો એ નવી પેઢીની સર્જનાત્મકતા બતાવી શકે છે. આપણે આપણા બાળકોને ગરબા શીખવીએ ત્યારે માત્ર પગલાં ન શીખવીએ, એની પાછળની સંસ્કૃતિ સમજાવીએ. તેમને કહીએ કે આ તહેવાર સૌને સાથે લાવવાનો છે, એકબીજાની ભાષા, પહેરવેશ અને પરંપરાની આદર કરવાનો છે, અને પરિવાર સાથે સમય વિતાવવાનો પણ એટલો જ જરૂરી છે. જ્યારે આજે આપણે મોબાઈલ પર પરિવારના ફોટા તો લઈએ છીએ, પણ પરિવાર સાથે બેસીને વાત કરવાનું ભૂલી જઈએ છીએ. તો આ નવરાત્રિ એક સાંજ એવી રાખજો જ્યારે બધા સાથે બેસીને જૂના ગરબાના ગીતો યાદ કરીએ, વડીલોની વાતો સાંભળીએ અને યાદોમાં સંસ્કાર શીખીએ. કદાચ દાદી પાસે એવી કોઈ પંક્તિ હોય જે ઇન્ટરનેટ ઉપર ના હોય, અને કદાચ એ જૂના ગરબા એવા હશે કે જેનાથી આખું ઘર હસી પડતું હશે. તો ચાલો આગળ શું થાય છે, આ નવરાત્રિ કેવી રહે છે મને ચોક્કસથી કહેજો, અને હું મળું છું નાનકડા વિરામ બાદ.

દર્શન કરીને પછી ગરબા રહીએ. અરે અત્યારના લોકો શું કહે છે, ચાલો ગરબા રમીએ, રીલ્સ બનાવીએ, સ્ટોરીઝ મૂકીએ, પછી માતાજીને દર્શન કરીએ. સોશિયલ મીડિયા ખરાબ નથી, પણ આપણે એની સંસ્કૃતિને છોડીને સોશિયલ મીડિયા પાછળ વધારે દોડીએ છીએ. સુંદર ગરબા, પરંપરાગત વસ્ત્રો, લોકસંગીત અને આપણા કલાકારોને પ્રોત્સાહન આપી શકીએ છીએ. પરંતુ યાદ રાખજો, દરેક સુંદર ક્ષણને કેમેરામાં કેદ કરવી જરૂરી નથી. કેટલીક ક્ષણો એવી હોય છે ને કે જેને આપણે દિલમાં સાચવી શકીએ છીએ. અને મજેદાર વાત કહું, રીલમાં ગરબા ગુમતા ગુમતા ચહેરા ઉપર સ્મિત આવે છે, પણ રીલ પૂરી થઈ જાય છે એટલે પહેલો પ્રશ્ન, મારા પગમાં આટલો દુખાવો કેમ થાય છે? અરે મિત્રો, ગરબામાં થોડું વોર્મઅપ કરજો, પૂરતું પાણી પીજો અને શરીરને આરામ આપજો. બીજી વાત, મોટા અવાજમાં સંગીતનો આનંદ માણો, પણ આસપાસના લોકોનો વિચાર કરો. રસ્તા ઉપર બેદરકારીથી વાહન ન ચલાવો. વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરો. કોઈ અજાણી વ્યક્તિનો વિડીયો એની પરવાનગી વિના ના લો અને ના ક્યાંય મૂકો. હા, ગરબાની સ્પર્ધામાં જીતવું સારું છે, પણ મિત્રની જીત પર તાળી વગાડવીને એ તે વધારે સુંદર છે. યુવાનો પાસે દેશ અને સમાજને બદલવાની શક્તિ છે. આ નવરાત્રિમાં તમે કોઈ સારા કામમાં જોડાઈ શકો છો. સ્વચ્છતા અભિયાન, જરૂરિયાતમંદોની મદદ, સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન અને પર્યાવરણ માટે તો નાનકડું એક પગલું. નવરાત્રિ પછી પણ આપણી જવાબદારી પૂરી નથી થતી. ઉત્સવમાં વપરાયેલો કચરો યોગ્ય જગ્યાએ નાખીએ, પ્લાસ્ટિકનો બિનજરૂરી ઉપયોગ ટાળીએ અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખીએ. તો ચાલો ઉર્જાથી ભરપૂર એક ગીતનો આનંદ માણીએ અને મળું છું નાનકડા વિરામ બાદ.

નવ દિવસોમાં આપણે ગરબે રમીશું, ગીતો સાંભળીશું, મિત્રો સાથે આનંદ કરીશું, પરિવાર સાથે સમય વિતાવીશું, માતાજીની ભક્તિ કરીશું, કોઈએ એવા મિત્રો બનાવીશું તો કોઈને વર્ષો પછી જૂના મિત્રો મળવાનો આનંદ થશે, કોઈ પહેલી વાર ગરબા રમ્યું હશે તો કોઈએ નવે નવ દિવસમાં અલગ અલગ ફોટાસ પાડ્યા હશે, નવી નવી મેમરી ક્રિએટ કરી. પણ મિત્રો નવી નવી મેમરી ક્રિએટ કરી રહ્યા છીએ, પણ મિત્રો નવરાત્રીમાં આપણે શું લઈ જઈ રહ્યા છીએ? માત્ર ફોટા, કપડાની યાદો કે ગરબાના પગલા? ના, આપણે લઈને જઈ રહ્યા છીએ આનંદની યાદો, સંબંધોની મીઠાશ, પરંપરા પ્રત્યેનો પ્રેમ અને જીવનમાં સકારાત્મક રહેવાની પ્રેરણા. નવરાત્રી આપણને શીખવે છે કે અંધકાર ગમે તેટલો હોય, પ્રકાશ પ્રગટાવવાની શરૂઆત એક નાના દીવાથી થઈ શકે છે. એ જ રીતે જીવનમાં મુશ્કેલી ગમે તેટલી હોય, હિંમતથી એક નાનું પગલું ભરવાથી મોટો બદલાવ આવી શકે છે. આ નવરાત્રી જો કોઈ સાથે મતભેદ થયો હોય તો શક્ય હોય તેની સાથે પ્રેમથી વાત કરી સંબંધ સુધારો. કોઈને મદદની જરૂર હોય તો મદદનો હાથ લંબાવો. તમારાથી ભૂલ થઈ ગઈ હોય તો માફી માંગી લો. અને હવે સમય થયો છે અંતિમ વિદાય લેવાનો, તો જ્યાં હો ત્યાંથી મનમાં માતાજીને યાદ કરો, મનમાં તાળી પાડો અને દિલથી આ ઉત્સવને ઉજવો. આ નવે નવ દિવસ માં અંબા તમારા ઉપર પોતાના આશીર્વાદ આપે. નવરાત્રીમાં તમે બહુ મજા કરો, બહુ શીખો, નવી નવી મેમરીઝ ક્રિએટ કરો, તમારા જીવનમાં આનંદ ઉલ્લાસ રહે જેવા નવ દિવસોમાં રહ્યા છે એવી માં અંબાને રેડિયો પાલનપુર તરફથી પ્રાર્થના. તો મળશું આવતી વખતે. This is RJ Priyanka, you are listening Radio Palanpur 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર. આપ સર્વેને રેડિયો પાલનપુર પરિવાર વતી નવરાત્રીની

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ.

0: જીવતી વાર્તા ડોક્ટર ભાવેશ પંડ્યાના સ્વરમાં દર મંગળવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે. પુનઃપ્રસારણ દર શુક્રવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે.
1: દરેક વ્યક્તિના જીવનમાં એવી તો અનેક નાની મોટી ખાટી મીઠી ઘટનાઓ બનતી હોય છે. કદાચ એમાંથી જ કોઈ એવી એક ઘટના બની જાય છે કે જે જીવનનો હેતુ બની જાય છે, લક્ષ્ય બની જાય છે. અને આવી જ હેતુલક્ષી સત્ય ઘટના ઉપર આધારિત કે જેના પાત્રો હાલ પણ આજે આપણી વચ્ચે, મારી વચ્ચે, તમારી વચ્ચે ક્યાંક ને ક્યાંક હાજર છે, જીવંત છે. અને એમના જીવનમાં બનેલ એવી ઘટનાઓ કે જે દરેકે દરેક વ્યક્તિને સ્પર્શી જાય છે, હૃદયને અડી જાય છે. તો આવી જ જીવંત વાર્તાઓ આપણને પ્રસ્તુત કરશે ડોક્ટર ભાવેશ પંડ્યા. સાંભળીએ ડોક્ટર ભાવેશ પંડ્યા સંકલિત જીવંત વાર્તાઓ રેડિયો પાલનપુર 90.4 FM ઉપર.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, આજે હું એક ફરીથી એવી જ એક વાત લઈને આવ્યો છું જે જીવતી વાર્તા કહી શકાય, પણ એ વાત ક્યાંથી શરૂ કરું એ કદાચ આજે હું સ્પષ્ટ નથી. પણ એના માટે એ વાર્તા શરૂઆત માટે કદાચ એક પંક્તિ યાદ આવે છે કે અકબર ભલે હો મહાન, એથી મહાન હું છું. અકબર ભલે હો મહાન, એથી મહાન હું છું. એ હતો 9-40 નો સરતાજ હું છું. ઘરબાર છોડી પ્રવેશું દરબારમાં, 100-100 સલામો ઝીલતો હું તાજ છું, સરતાજ છું. કારણ હું શિક્ષક છું, શિક્ષક છું, શિક્ષક. આવા જ એક અદકીરા શિક્ષક, કદાચ કહી શકાય કે એમને રાષ્ટ્રપતિ સામેથી મળી ગયા. રાષ્ટ્રપતિ એટલે આપ જાણો છો ને, ભારતના પ્રથમ નાગરિક, આપણા દેશનો વહીવટ એમના નામે ચાલે છે. વીવી ગિરી એ વખતે રાષ્ટ્રપતિ. 1960 ની શરૂઆતના દિવસ, પહેલી મે ના રોજ ગુજરાતની સ્થાપના થાય છે. 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન છે. તો 1 મે થી 2 જૂન, 2 જુલાઈ, 2 ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 5 મહિના વચ્ચે બનેલી આ ઘટના છે. પહેલી મે 1960 ગુજરાતની સ્થાપના થાય છે અને 5 સપ્ટેમ્બર 1960 ના રોજ એમને પુરસ્કાર આપવામાં આવે છે, રાષ્ટ્રપતિ પુરસ્કાર આપવામાં આવે છે. કેમ એવું, તે શું થયું હશે?

સંસ્કૃતિ કઈ બાબત હશે કે એક ખૂબ જ અંતરિયાળ, આજે પણ આપણે એને અંતરિયાળ કહી શકીએ એવા વિસ્તારમાં આવેલી આ ગામ, આ શાળા જેનું નામ કુંભેરા. મોટા મોટા શહેરો યાદ કરીએ ને તો હિંમતનગર, મોડાસા, અને મોડાસાથી પણ આગળ જવું પડે ત્યારે કુંભેરા આવે, અને ત્યાંથી આગળ જતા રાજસ્થાન શરૂ થાય. આવા અંતરિયાળ વિસ્તારમાં કામ કરતા આ સોમાલાલ જેઠાલાલ પંડ્યાને 5 સપ્ટેમ્બરે દિલ્હી જવાનું ટેડું આવ્યું, પણ કેમ? તો ઘટના જાણે કંઈક એવી હતી કે રાષ્ટ્રપતિશ્રીને કોઈ કાર્યક્રમમાં, સરકારી કાર્યક્રમમાં ઉદયપુર પાસે, બાંસવાડા પાસે કે કોઈ એક નાનકડા ગામમાં ઉદયપુર બાંસવાડાની વચ્ચે એમને પહોંચવાનું છે. સૌથી નજીક એમને એર સેવા અમદાવાદ સુધી મળે છે. ત્યાંથી તેઓ સડક માર્ગે ઉદયપુર પહોંચવા માટે, બાંસવાડા પહોંચવા માટે તેઓ સડક માર્ગ પસંદ કરે છે, અને પોતાની સફર દરમિયાન પહોંચી તો જ રાષ્ટ્રપતિ મહોદય એકદમ આદેશ આપે છે એમના કાફલાને કે ગાડીઓ થોભાવો. શું થયું હશે, કેમનું થયું હશે, કયા કારણે કાફલો ઉભો રાખ્યો હશે, પણ રાષ્ટ્રપતિ મહોદય ગાડી ખોલીને તરત નીચે ઉતરાય છે. કહેવાય છે કે સિક્યુરિટી એકદમ એમને આગળ પાછળ ઊભી છે, સૌને એકદમ શાંતિનો ઈશારો આપતા હાથેથી ઈશારો કરીને રાષ્ટ્રપતિ મહોદય ઊભા રાખે છે. તો ફરજના ભાગરૂપે તેઓ તેમની પાછળ, રાષ્ટ્રપતિ મહોદય આગળ છે. રાષ્ટ્રપતિ મહોદયનું એકદમથી ઊભું રહેવાનું કારણ હતું એ શાળાનું પ્રટાંગણ. કાચી દિવાલો અને નળિયાવાળી શાળા, એટલું સ્વચ્છ વાતાવરણ, સુશોભિત વાતાવરણ, કુદરતી રીતે સુશોભિત વાતાવરણ, અને શાળાના બાળકો જાતે કરતા જે મેદાનમાં પ્રવૃત્તિઓ, આ બધું નિહાળી કદાચ રાષ્ટ્રપતિ મહોદય ઊભા રહ્યા કે આટલા અંતરિયાળ વિસ્તારમાં આવી શાળા, અને શાળાની અંદર જઈ બાળકો સાથે વાતચીત કરી પૂછ્યું. એ પૂછતા હતા એ દરમિયાન એ આચાર્ય શ્રી સોમાભાઈ પંડ્યાએ પણ આવનાર મહેમાનને પૂછ્યું કે મહોદય માફ કરજો, આપ પણ VIP લાગો છો, આપની પાછળ સિક્યુરિટી છે, આવડા મોટા અધિકારીઓ આપની પાછળ છે, પણ માફ કરજો હું આપને ઓળખતો નથી, આપ કોણ છો? ત્યારે નમ્ર ભાવે રાષ્ટ્રપતિએ જવાબ આપ્યો કે હું આપણા દેશનો રાષ્ટ્રપતિ છું, અને બાજુમાં જ બાંસવાડા ઉદયપુર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જવાનું થયું છે. આપની શાળા મને ગમી, આટલા અંતરિયાળ વિસ્તારમાં આટલી શૈક્ષણિક રીતે ઉર્જા બતાવતી, ગુરુ પરથી પસાર થતાં પણ જાણે ઉર્જા મળે એવી આ શાળા, જાણે શાળા જોવાનું મન થયું એટલે જ ઊભો છું. આટલું કહી અભિનંદન આપી, બાળકો સાથે થોડી ઘણી ચર્ચા કરી, રાષ્ટ્રપતિ મહોદય ત્યાંથી વિદાય લે છે, પોતાના નિયત કાર્યક્રમમાં જાય છે, અને ત્યાંથી ટૂંક સમયમાં એક પત્ર આવે છે રાષ્ટ્રપતિ ભવનમાંથી, કીધો જ કે ભારત સરકારના શ્રેષ્ઠ શિક્ષકોની યાદીમાં આપનું નામ સમાવવામાં આવેલ છે, અને આપે 5 સપ્ટેમ્બર 1960 રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે આપનું સન્માન પ્રાપ્ત કરવા માટે ઉપસ્થિત રહેવાનું છે. કહેવાય ને કે કોઈ કોઈ કોઈ માંગનારને, કોઈ ભિખારીને કોઈ રાજા કે પ્રધાન મળી જાય અને સામેથી કંઈક ભેટ આપી દે, એવી આ ગામને આ ભેટ હતી કે શાળાને, એ શાળામાં કામ કરતા શિક્ષક આચાર્યને રાષ્ટ્રપતિ સ્વયં પોતાના નામથી, પોતાના તરફથી નોમિનેટ કરે છે, અને એમને રાષ્ટ્રપતિ પુરસ્કાર પ્રાપ્ત થાય છે. અને વર્ષ 1960 રાષ્ટ્રપતિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અને સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ પ્રાથમિક શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર સોમાલાલ જેઠાલાલ પંડ્યા. મને ગૌરવ છે કે મેં એમને જોયા છે, મને ગૌરવ છે કે હું એમના હાથે ભણ્યો છું. એમને ખાસ એ માટે યાદ પણ કરવામાં આવશે કે પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ હોય કે શેઠની શારદા, પન્નાલાલ પટેલના છપાયેલા તમામ પુસ્તકોનું ભાષા

ગીતાનું રીડિંગ, વ્યાકરણનું રીડિંગ, કૃષ્ણ રીડિંગ જો કોઈ કર્યું છે તે સુમાલાલ જેઠાલાલ પંડ્યાએ, અને તે પુસ્તકમાં પણ એનો ઉલ્લેખ આપી શકશો. પન્નાલાલ પટેલના કોઈ પણ પુસ્તકમાં આ બધું જ નવું હશે, પણ પ્રૂફ રીડર તરીકે, ભાષા સંપાદક તરીકે એક જ નામ છે, અને તે નામ છે સુમાલાલ જેઠાલાલ પંડ્યા. સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવનાર આ બંને મહાનુભાવ મિત્ર તરીકે એકબીજા સાથે વર્તતા, પન્નાલાલ જે ગામમાં ફરજ બજાવતા તે ગામમાં રહેતા, એ માંડલી ત્યાંથી સીધું રાજસ્થાન શરૂ થાય, અને આ ગામ પણ રાજસ્થાન. ગુજરાતી ભાષા માટે અમદાવાદ નજીક પડે છાપવા માટે આ તમામ જવાબદારી સુમાલાલ જેઠાલાલ પંડ્યાની ભાવતા, માંડલી સુધી આ મેટર પહોંચાડતા, ત્યાંથી મંજૂરી મળે અમદાવાદ પહોંચાડતા, ત્યાંથી પ્રૂફ જોવા માટે પરત આવે ત્યારે પ્રૂફ જોઈ પન્નાલાલ પટેલને પહોંચાડતા, અને આ રીતે જ્ઞાનપીઠ પુરસ્કારમાં ક્યાંક સહયોગ આપનાર સુમાલાલ જેઠાલાલ પંડ્યાને આપણે યાદ કરીશું, જેમના પાછળ પન્નાલાલ પટેલના અનેક પુસ્તકોમાં તેમના નામ અને તેમનું સ્મરણ છે. જ્ઞાનપીઠ પુરસ્કાર સુધી પહોંચવા પન્નાલાલને ક્યાંક સોમભાઈના આ અનેક કામો મદદરૂપ થયા હશે, ઉપયોગી થયા હશે. તો આજની આ જીવતી વાર્તા આપે સાંભળી. હમણાં 4 વર્ષ પહેલાં જ શ્રી સુમાલાલ જેઠાલાલ પંડ્યાનું નિધન થયું છે, અને આજે પણ કુંભેરા ગામ આપ જોઈ શકો છો, જીવંત ચેતના સાથેની પ્રાથમિક શાળા કુંભેરા પ્રાથમિક શાળા. તો શ્રોતા મિત્રો, આવી જ કોઈ એક વાર્તા સાથે ફરીથી મળીશું. સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

જીવતી વાર્તા ડોક્ટર ભાવેશ પંડ્યાના સ્વરમાં દર મંગળવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે. પુનઃ પ્રસારણ દર શુક્રવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે.

0: सुन रहे हैं अंताक्षरी सीजन 2 आरजे प्रियंका के साथ रेडियो पालनपुर 90.4 पर। हमारे साथ जुड़े, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें। सिर्फ यही, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें।
1: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो, अने सांभता रहो। रेडियो पालनपुर 90.4 एफएम।
2: हाँ बोलो।
3: रेडियो पालनपुर माथी आरजी प्रियंका बात करूँ छु।
2: हाँ बोलो।
3: તમારો અમને તમારા એક ફ્રેન્ડ છે જયેશ ભાઈ, એમને તમારો નંબર આપ્યો છે કે તમે સારા સિંગર છો,
2: બરોબર,
3: અને રેડિયો પાલનપુરની અંતાક્ષરીમાં તમે ભાગ લેશો ને?
2: હા લઈશું।
3: તમારા વિશે ઇન્ટ્રોડક્શન આપો અમારા લિસનર્સને।
2: હા, મારું નામ છે વિક્રમાદિત્ય સુરેન્દ્રકુમાર જાદવ। હું જોબ કરું છું શિક્ષક તરીકે, અને મારો મુખ્ય વિષય છે કોમ્પ્યુટર સાયન્સ, પણ મને સંગીતમાં પણ રસ છે।
3: ઓકે, ટેકનોલોજીના લોકોને સંગીતમાં રસ છે।
2: હા,
3: તમારી ઉપર વિક્રમ સર મ શબ્દ આવે છે, તમારે એની ઉપરથી ગીત ગાવાનું છે,
2: એટલે અત્યારે જ ગાવું પડશે?
3: હા, અત્યારે જ ગાવું પડશે।
2: મને લઈ જાને તારી સંગાથ, તારા વિના ગમતું નથી,

0: હું આરજી પ્રિયંકા વાત કરું છું રેડિયો પાલનપુરમાંથી.
1: હા બોલો.
0: અને અમારા આરજે અંજલીએ તમારું સજેશન આપ્યું છે રેડિયો પાલનપુરની અંતાક્ષરીમાં.
1: ઓકે, એટલે મારે પાર્ટિસિપેટ કરવાનું છે.
0: હા, તમારે પાર્ટિસિપેટ કરવાનું છે. અમને અંજલી એવું કીધું છે કે તમે બહુ મસ્ત સિંગર છો.
1: ના, એટલી બધી સરસ તો નથી ગાતી, પણ હું ટ્રાય કરીશ.
0: ઓકે, તો સૌથી પહેલા અમારા લિસનર્સ ને તમારું ઇન્ટ્રોડક્શન આપો.
1: ઓકે, મારું નામ છે જંખના પટેલ. હું બિલીમોરાની રહેવાસી છું.
0: ઓકે,
1: હા, હું અત્યારે આઈટીઆઈ બિલીમોરામાં જોબ કરું છું.
0: ઓકે, અને જંખનાબેન, તમારી ઉપર જે શબ્દ આવેલ છે એ છે મ.
1: હા, ઓકે,
0: તો તમે સ્ટાર્ટ કરી શકો છો.
1: હા, ઓકે.

સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સઅપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સઅપ નંબર છે 9592966888. તમે મેલ પણ કરી શકો છો રેડિયો પાલનપુર @gmail.com.

0: પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

નમસ્તે શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર 90.4 રેડિયો સાંભળતા સૌ શ્રોતા મિત્રોને આજે એટલે કે બીજા નોરતે ખૂબ શુભકામનાઓ. મિત્રો, નવદુર્ગાનું બીજું સ્વરૂપ એટલે શ્રી બ્રહ્મચારિણી.

નવ દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી. બ્રહ્મ એટલે તપ, બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનારા. આ દેવીનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને જ્યોતિર્મય છે. તેઓ દ્વિભુજ છે. જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કર્યું છે. તેઓ ગૌરવર્ણ ધરાવે છે. પૂર્વજન્મમાં જ્યારે હિમાલયના ઘરે પુત્રી રૂપે અવતર્યા હતા ત્યારે નારદજીના ઉપદેશથી તેમને ભગવાન શિવજીને પતિ તરીકે પામવા ખૂબ આકરું કઠોર તપ કર્યું અને તેથી જ તેઓ શિવજીના અતિપ્રિય થઈ ગયા. આકરા તપના આચરણને કારણે તેઓ બ્રહ્મચારિણી કહેવાયા. 1000 વર્ષ સુધી માત્ર ફળ અને મૂળ ખાઈને, 100 વર્ષ સુધી કેવળ શાકભાજી ખાઈને, 3000 વર્ષ સુધી તો માત્ર સૂકા બીલીપત્ર ખાઈને, ખુલ્લા આકાશ નીચે વરસતા વરસાદમાં, આકરી ગરમીમાં, કડકડતી ઠંડીમાં પણ માત્ર શિવનું જ શરણ ઈચ્છતા રહ્યા અને અંતમાં તો બીલીપત્ર પણ ખાવાના ત્યજી દીધા. તેથી તેમનું એક નામ અપર્ણા પણ પડ્યું. આકરા તપના કારણે તેમનું શરીર ક્ષીણ થવા લાગ્યું. આ દશા જોઈ માતા ઉમા ખૂબ દુઃખી થયા. દેવીના આકરા તપથી ઋષિઓ, મુનિઓ, દેવતાઓ, સિદ્ધો અને ગાંધર્વો દેવીની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. બ્રહ્માજી આકાશવાણી કરી કે હે દેવી, આજ સુધી આવું આકરું તપ કોઈએ કર્યું નથી. તમારાથી જ સંભવ હતું. તમારી મનોકામના પૂર્ણ થશે. ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પતિ તરીકે પ્રાપ્ત થશે. આપના માતા પિતા સાથે આપ ઘરે પરત ફરો. આ રીતે દેવીએ આકરા તપથી શિવજીને પ્રાપ્ત કર્યા અને એ જ દેવી એટલે કે મા જગદંબા, આદ્ય શક્તિ મા દુર્ગા આપણને સૌને શક્તિ પ્રદાન કરે છે. આજે દેવીએ આસુરી શક્તિને હાંકી કાઢવા અને નાશ

કરવા માટે અનેક વાર અવતાર લઈ દેવતાઓને અને માનવોને ભયમુક્ત કર્યા છે. આજે બીજાનો અર્થ માં બ્રહ્મચારિણીની પૂજા અને ઉપાસના કરવાનું વિધાન છે. માની ઉપાસનાથી માનવમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમ જેવા ગુણો ખીલી ઉઠે છે. સર્વત્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. માં બ્રહ્મચારિણીના ઉપાસકો સ્વાધિષ્ઠાન ચક્રમાં પોતાનું મન સ્થિર કરે છે. તો શ્રોતા મિત્રો, આપની નવરાત્રી પણ ખૂબ જ મંગલમય જાય. રેડિયો પાલનપુર આપ સૌને શુભકામના પાઠવે છે.

મિત્રો, હું છું અમિત બારોટ, સિંગર કમ્પોઝર, મ્યુઝિક ડિરેક્ટર અને રેડિયો પાલનપુર દ્વારા નવરાત્રી ગરબાનું સુંદર મજાનું આયોજન કરેલ છે, જે આપને નવરાત્રી દરમિયાન રોજ ગરબા સાંભળવા મળશે. તો રેડિયો પાલનપુરને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે આવો કાર્યક્રમ એ આપની સમક્ષ લાવ્યા. અને આપ સાંભળશો હવે રંગત નોનસ્ટોપ ગરબા. વિડીયો જોવા માટે આપ યુટ્યુબમાં રંગત સ્ટુડિયો સર્ચ કરી શકો છો. અને અમને આજે આ કાર્યક્રમમાં ઇન્વાઇટ કર્યા એમાં રેડિયો પાલનપુરનો હું મારા આલ્બમના તમામ કલાકારો વતી આભાર વ્યક્ત કરું છું. તો મજા માણો રેડિયો પાલનપુરની.